નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું, સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आरजे एआर। ईश्वरे बनावेला बढ़ा जीवो माथी फक्त मानवी एकलोज पैसा कमाए छे, पण बीजो एक पण जीव भूख्यो रहतो नथी अने मानवी क्यारे धरातो नथी। मित्रों, आ विचार एटला माटे उत्तम छे कारण के आपणे सौ पेटियो रळवा माटे कमाईए छीए अने ए धन कमाववा माटे आपणे बधा ज नियमोने नेवे मूकीए छीए, पण ए विचार आपणे करता ज नथी કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી। આપણે માણસ જોઈએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ।

અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારેય સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો જ સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आरजी एआर। ईश्वरे बनावेला बद्धा जीवो माती फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजा एक पण जीव भूख्या रहता नथी अने मानवी क्यारे धरातो नथी। आ उत्तम सुविचार छे, कारण के आपणे सौ कारण आपीए छीए के पेटियो रड़वा અમારે કમાવવું પડે અને દુનિયાવી સુખ પાછળ આપણે ભોગ વિલાસ પાછળ એ નાણાં ખર્ચીએ છીએ અને એના માટે જ સાચી રીતે કમાઈએ છીએ એવું કહેવાય। પણ વાત એ છે કે એ કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ। તો મિત્રો, કર્મ કરવાનું છે, પૈસા તો કમાવવાના છે, પરંતુ સિદ્ધાંત અને સામાજિક જે દુનિયાવી નિયમો છે જેનાથી બીજા જીવનું કલ્યાણ થાય એને ક્યારેય નેવે મૂકીને ધન દોલત ન કમાવી જોઈએ। કારણ કે ઉપરવાળાએ જન્મ આપ્યો છે તો અન્ન માટેનું કર્મ પણ આપ્યું છે। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

શ્રોતા મિત્રો, જિંદગી વિશે બહુ સુંદર પંક્તિઓ મારી પાસે આવી છે અને મારે તમારી સાથે વહેંચવી છે. જીવી લો કંઈક એવી રીતે, જીવી લો કંઈક એવી રીતે કે લાગે જિંદગી આપણને નહીં પણ જિંદગીને આપણે મળી ગયા હોઈએ. અદ્ભુત આ પંક્તિઓને સમર્થન આપે છે આ બીજી પંક્તિઓ. જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે, જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે અને તમારી અંદરથી અવાજ આવે કે હજુ એક પ્રયાસ તો કર, તો સમજી લેવાનું છે કે આ વખતે તમારી જીત પાક્કી છે. જીવનમાં આમ થતું જ હોય છે કે જિંદગીને આપણે જીવવાની છે એવા વિચાર સાથે આપણે જીવતા હોઈએ, પણ જો એમ લાગવા માંડે અથવા એવા પ્રયાસો કરીએ કે આ જીવન છે એ આપણને જીવી જાય, જેમ વહે છે સમય તેમ વહેતા રહીએ, સુખ હોય કે દુઃખ, આપણે માણસ બનીને દયા કરુણા અને આપણી સાથે આપણા પરિવાર અને સમાજ અને બીજાનો પણ વિચાર કરતા રહીએ તો જીવન આપણને સ્વીકારી લે છે. અને એવી જ વાત છે કે નાસીપાસ થવાનું નથી જીવનમાં, ક્યારે જ્યારે તમારું હૈયું એમ બોલી ઉઠે છે એક થઈ જાય, એક વાર ફરી થઈ જાય, તો સમજી લો કે તમે જીવનને પણ જીતી ગયા છો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે ને તમારા પ્રિય પાત્રને, બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: પંથે પંથે સંગ બદલાશે, પંથે પંથે સંગ બદલાશે, અવિરત ચાલવું એ આદત તું રાખ, ગરજ પતે ને રંગ બદલાશે, ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું એ કાળજું તું રાખ. આપણા સૌના સંસારમાં આ ક્રમ તો રહેવાનો જ છે, પણ સતત ચાલતા રહેવું જીવન સાથે અને આપણા કાળજાને મજબૂત રાખવું એ તો આપણા હાથની વાત છે. કહે છે ને કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા વ્યક્તિત્વમાં અમુક વ્યક્તિઓ એવા પણ આપણે મળી જાય અથવા તો શોધી નાખવા પડે કે જેની પરિભાષા જીવનભર આપણા માટે ક્યારેય બદલાય નહીં, અને એવા ન બદલાતા પરિભાષિત વ્યક્તિઓનો સંબંધ સાચવી રાખવો જોઈએ. ત્યાં ઝૂકવું પડે તો ઝૂકી જવું જોઈએ, ત્યાં તમારું ઝૂકેલું પણ તમને ઉન્નત શિખર પર પહોંચાડે છે, સબમિશન ને શરણાગતિનો સ્વીકાર ભાવ આપે છે, અને એવા જ વ્યક્તિઓ તમારા જીવનનું મૂલ્ય તમને અપાવે છે, તમને મોક્ષ જેટલો જ આનંદ અને પરિતૃપ્તિ કરાવે છે. તો યાદ રાખો, આપણે એ વ્યક્તિઓને શોધવાના છે અથવા મળે ત્યારે ઓળખી લેવાના છે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.
1: दोस्तों, रेडियो पालनपुर लाया है आप सबके लिए व्याख्यान श्रेणी ऑन योर 90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन.

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું, સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક સુંદર મજાનો સંદેશો મને મળ્યો. એમાં લખ્યું હતું કે કિંમત અથવા જીવનમાં સંબંધો, માણસ અને કામનું મૂલ્યાંકન કોઈ કરતું નથી, અને કરવું પડે તો કેવી રીતે કરવું તે સમજાતું નથી. મેં એમને જવાબ આપ્યો કે કિંમત એ પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે. સંબંધ તો ઘણા છે જીવનમાં તમારા અને મારા, પણ કિંમત સંબંધોની નથી, તેના ઉપર મૂકેલા વિશ્વાસની છે. શ્રોતા મિત્રો, તમે પણ વિચાર કરી લેજો, મૂલ્યાંકન અને કિંમત આંકવા જતા આપણે સાચી વસ્તુની સાચી કિંમત આંકીએ છીએ એ કરતા આપણે કોની કિંમત આંકવા બેઠા છીએ એ વિચાર કરી લેવો જોઈએ. અમૂલ્ય કે પછી જેનું કંઈ પણ મૂલ્ય નથી, આ બંને શબ્દ વચ્ચે કોઈ ભેદ છે ખરો? વિચાર તો કરી જુઓ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ, એનો આપણે અત્યારે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. છેલ્લે છેલ્લે આપણે જોયું હતું કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બે તત્વોને સમજવા માટે જુદા જુદા માર્ગો ઉપર જુદા જુદા લોકો ચાલે. કોઈ જ્ઞાન માર્ગનો સાધક હોય, કોઈ કર્મ માર્ગનો સાધક હોય, કે કોઈ ધ્યાન માર્ગનો સાધક હોય, એ બધા જ પોતપોતાની રીતે પરમેશ્વરને પામે છે. પણ એ ઉપરાંત પણ જો કોઈ એવો હોય કે જેની પોતાની ક્ષમતા, જેની પોતાની યોગ્યતા, જ્ઞાનના આ ઊંડાણને, જ્ઞાનની ગહનતાને સમજવા પામવા જેટલી નથી, એ ચિંતન પરખ નથી, તો પણ આપણા કરતા ઉત્તમ વ્યક્તિઓએ આ પહેલા જે કંઈ કહ્યું છે તે પણ જેણે સાંભળ્યું છે. કૃષ્ણ કહે છે એ ગીતામાં લખાયું અને એ તમે સાંભળ્યું કે વાંચ્યું, વાંચ્યું એ પણ અહીંયા સાંભળ્યું જ કહેવાય. તો એવા મહાન પુરુષને સાંભળ્યા પછી પોતે શ્રુતિ પરાયણ થઈને જો ઉપાસના કરે તો સામાન્ય માણસ પણ ભવસાગરને તરી જાય છે. એટલે મોટા મહાજ્ઞાનીઓ તરી જાય છે એમ નહીં, સાવ સામાન્યમાં સામાન્ય માણસ પણ શ્રુતિ પરાયણ થઈને ઈશ્વરની ઉપાસના કરે, યોગ્ય માર્ગે ચાલે, પોતાના અહંકારથી મુક્ત હોય, ઈશ્વરમાં શ્રદ્ધા પેદા થાય, તો એ પણ મૃત્યુને તો તરી જ જાય છે. કારણ કે આ સરસ મજાની વાત અત્યાર સુધી કહેવાય છે, જે કોઈ પ્રાણી માત્ર આપણે એ સચર હોય કે અચર હોય, એ સ્થાવર હોય કે જંગમ હોય, જે કઈ ભૂત છે, જે કઈ ઉત્પન્ન થયેલું, એટલે આ સમસ્ત સંસાર, આ સમગ્ર વિશ્વ, આ સંપૂર્ણ બ્રહ્માંડ, એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એમ બે તત્વોના સંયોગથી જ સંચાલિત છે. બે તત્વો, એક ચૈતન્ય અને એક અચેતન. લાઈટ ત્યારે થાય કે જ્યારે પ્લસ ને માઇનસ બંને હોય. લોહ ચુંબક તો એની અંદર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય. બે તત્વો છે, સમાંતર ચાલે છે, અને એ બે તત્વોના સંયોગને કારણે જગત પ્રવૃત્ત થતું હોય છે. તો જગત પ્રવૃત્ત થાય છે એ વખતે તો કોણ પ્રવૃત્તિ કરે છે? પ્રવૃત્તિ જે કરે છે એ તો દાખલા તરીકે માણસનું શરીર પ્રવૃત્તિ કરે છે કે પ્રાણીઓનું શરીર પ્રવૃત્તિ કરે છે. અને આગળ કહ્યું એમ શરીર તો અચેતન છે, જડ છે, ક્ષેત્ર છે, અને ઈશ્વર અકર્તા છે. આ વાતને સમજવી જરા મુશ્કેલ પડે એવી છે.

कि एक नितांत अकर्ता अभोक्ता अने एक जे करता छे एनामा कर्तृत्व शक्ति नथी, एनामा कर्तृत्व शक्ति नथी। दाखला तरीके एक आंधळो छे અને એક લંગડો છે, બંનેને એક જગ્યાએ જવું છે, તો આંધળો અને લંગડો, આંધળો છે એને રસ્તો દેખાતો નથી પણ એનામાં ચાલવાની શક્તિ છે, જે જુએ છે પણ લંગડો છે એનામાં કોઈ ચાલવાની ક્રિયા કરવાની શક્તિ નથી, ફક્ત દ્રક શક્તિ છે, જોવાની શક્તિ છે। તો આંધળો અને લંગડો બે મળીને, લંગડો પેલા આંધળાના ખભે બેસી જાય અને પછી રસ્તો બતાવતો જાય અને બંનેનું કામ થાય। એકની પાસે દ્રક શક્તિ છે, એકની સાથે એકની પાસે ક્રિયા શક્તિ છે, તો બંને ભેગા થઈ અને માર્ગ સિદ્ધ થાય। એમ આ બંનેનું હોવું અને છતાં અકર્તા હોવા છતાં કરતા લાગવું અને કરતા હોવા છતાં અકર્તા હોવું, આ પરિસ્થિતિને સમજાવવાનો હવે ધીમે ધીમે ધીમે આ પ્રયત્ન આગળ ચાલવાનો છે। 27મા શ્લોક સુધી આપણે આવ્યા। 27મો શ્લોક આપણને કહે છે,

આપણે મુશ્કેલી એ છે કે આપણે શું કરીએ છીએ, આ બંનેને સાથે જોવાના કારણે બંને ની અંદરના ની એકતા ની કલ્પના કરી લઈએ છીએ. કોઈના શરીરની અંદર જે જીવ છે એ જતો રહ્યો ને મૃત્યુ પામ્યો તો શરીર અચેતન પડ્યું રહ્યું. ખરેખર તો શરીર અચેતન જ છે, એની અંદર જે ચૈતન્ય હતું એ ઉડી ગયું. તો નાશ કોણ પામ્યું? નાશ કોણ પામ્યું? શરીરનો નાશ થયો, ચૈતન્યનો નાશ થયો નથી, આત્માનો નાશ થયો નથી. આટલું જો સમજીએ તો આ બે તત્વને સમજી શકીએ. એટલે અહીંયા કહ્યું કે વિનશ્યત સુ અવિનશ્યંતમ, જે સ્થૂળ છે એના માટે આપણે નશ્વર શબ્દ વાપરીએ છીએ, નાશ પામે છે. પણ આત્મા, ઈશ્વર, ચૈતન્ય એ નાશ પામતું નથી, અને છતાં નાશ પામનારની સાથે એની અંદર છે. વિનશ્યત સુ અવિનશ્યંતમ, વિનાશ પામતા તત્વની અંદર આ અવિનાશી તત્વ સમાયેલું છે. એને જે જાણે છે એ સાચું જાણે છે, આવું જે જુએ છે તે સાચું જુએ છે, બાકી ખોટું તો બધે દેખાય છે, ખોટું તો બધે જ દેખાય છે. જે વિનાશ પામે છે આપણે એમ જ માનતા હોઈએ છીએ કે અમુક નામના ભાઈ હતા એ ગયા, એ મરી ગયા, ગુજરી ગયા, જતા રહ્યા. જતો રહ્યો જે છે એ તો અવિનાશી છે, એનો તો નાશ થયો નથી. જે નાશ થયો છે એ તો ચેતન હતો જ નહીં. આ એક સમજણ કેળવવી આ મુશ્કેલ હોય છે, કારણ કે આપણને મોહના, માયાના, પ્રેમના, લાગણીના, દુશ્મનીના, ક્રોધના બંધનો હોય છે, એના આવરણો હોય છે. આ આવરણોથી જ આપણે જગતનું દર્શન કરતા હોઈએ છીએ, અને આવરણ યુક્ત દર્શન કરતા હોઈએ છીએ, માટે એ દર્શન ખોટું હોય છે. કોઈના ખભાની પાછળની બાજુ મોટું લાખું હોય તો આપણને લાખું ના દેખાય, કારણ કે એને કપડાનું આવરણ રાખેલું છે. કપડા પહેરીને બેઠો ત્યાં સુધી આપણને નહીં દેખાય, ઉતારીએ તો ખબર પડે, આવરણ ઉતરે તો ખબર પડે. એટલે એમણે કહ્યું કે આ ઉતારવું અને સમજવું કે આ બધું ભૂત માત્ર, પ્રાણી માત્ર ની અંદર જે અંદર રહેલું તત્વ છે એ પરમ તત્વ છે. સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ, બધા જ જે ભૂત માત્ર છે એ ભૂત માત્ર ની અંદર સ્થિત રહેલ આ બધું જે છે.

એની અંદર મૂળમાં તો કોણ છે? પરમેશ્વરમ, પરમેશ્વર રહેલો છે, પણ એ પરમેશ્વર દેખાતો નથી. દેખાય છે તો જડ શરીર, જડ આકૃતિ, જડ પદાર્થ, જડ દ્રવ્ય એ આપણને દેખાય છે. એની અંદરના ચૈતન્યને આપણે જોઈ શકતા નથી, અને જે ચૈતન્યને જોઈએ છીએ તેને તે જડ પદાર્થનો ધર્મ માની લઈએ છીએ. કારણ કે આ જે પરમેશ્વર છે, ઈશ્વર છે, પરમાત્મા છે, તે સમમ સર્વેષુ ભૂતેષુ, બધા પ્રાણીઓની અંદર. મેં ભૂત એટલે પ્રાણી શબ્દ બોલવાનું થાય છે, પણ ભૂત એટલે જે કઈ ઉત્પન્ન થયું છે તે બધું સચરાચર એ બધાની અંદર સમમ સમાન રીતે ઈશ્વર રહેલો છે. આવું તમે જોઈ શકો છો. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ, મારામાં જુદો ને તમારામાં જુદો, મારામાં ગુણવાન ને તમારામાં અવગુણવાન, ને મારામાં સારો ને તમારામાં ખરાબ આત્મા, ને આવું જો મગજની અંદર હશે તો તમે સાચું જોતા નથી. સમમ સર્વેષુ ભૂતેષુ, બધા જ પ્રાણીઓમાં, બધા જ ભૂત માત્રમાં, બધા જ સચરાચરની અંદર સમમ તિષ્ઠંતમ, સમાન રીતે રહેલો બધા જ પ્રાણીઓમાં એકદમ સમાન છે. અને સમાન છે એટલે એક પદાર્થનો નાશ થયો તો એ પદાર્થનો નાશ થયો છે, એની અંદર રહેલા પેલા ચૈતન્યનો નાશ થયો નથી. આવું સમજીએ ત્યારે સમજણ આવી કહેવાય. વિનશ્યત્સુ બહુવચન છે, વિનાશ પામતી વસ્તુઓની અંદર અવિનાશી તત્વ સ્થિર હતું અને એ છે, એ નાશ પામતું નથી. વિનશ્યત્સુ અવિનશ્યંતમ, વિનાશ પામતા પદાર્થોની અંદર, ભૂતોની અંદર, વ્યક્તિઓની અંદર, માણસોની અંદર, પ્રાણીઓની અંદર અવિનાશી પણે રહેલું તત્વ છે. જો નાશ પામ્યું છે તો કેવળ શરીર નાશ પામ્યું છે, નાશ પામ્યું છે તો કેવળ જળ પદાર્થનો નાશ થયો છે. એ પરમેશ્વર જે છે એ ન તો નાશ પામે છે, ન તો ન્યૂન ઓછો વધતો થાય છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ, બધા જ ભૂત માત્રની અંદર સમાનપણે વ્યાપેલો છે, એટલે સર્વવ્યાપી છે. અને સર્વવ્યાપી છે માટે સમાનપણે છે. આપણને જે અનુભૂતિ થાય છે એના અંશાત્મક સ્વરૂપની અનુભૂતિ થાય છે, એટલે ઈશ્વરનો મારામાં રહેલો અંશ મને ચેતન છું એવો લોકોને ભાસ કરાવે છે, અથવા તો મને પણ એવો જ ભાસ કરાવે છે. અને એટલા માટે મારી અંદર એક ભાવ ઉભો થાય છે, કોઈ પણ વ્યક્તિમાં એ ભાવ ઉભો થાય છે કે હું કરું છું, હું ખાઉં છું, હું પીઉં છું, હું ઝઘડું છું, હું પ્રેમ કરું છું. આ જે ભાવ ઉભો થાય છે એ પેલા સમાનપણે રહેલું પરમ તત્વ જે છે એ પરમ તત્વની અનુભૂતિથી આપણે પર છીએ ત્યારે થાય છે, નહીં તો ના થાય. એટલા માટે સમાનપણે જો પરમેશ્વર પ્રત્યેક પ્રાણીની અંદર કે પ્રત્યેક ભૂતની અંદર નિવાસ કરનારો હોય તો એ સમાનતાની આપણને અનુભૂતિ થવી જોઈએ. અને એ સમાનતાની અનુભૂતિ થાય તો આપણને ખ્યાલ આવે કે જે નાશ પામે છે એ જળ પદાર્થનો નાશ થયો છે, પણ પરમેશ્વર તો સમાનપણે હજુ એમને એમ સ્થિત છે. એટલે છેલ્લે જે કહ્યું છેલ્લા ચરણમાં તે એ કે આ પ્રમાણે જે જુએ છે તે જ જુએ છે. એટલે કે સાચું દર્શન, સાચી દ્રષ્ટિ, સાચું જોવું, સાચી સમજણ આ છે કે પરમ તત્વ એ નાશવંત નથી, અને જે નાશવંત છે એ જગત છે. આ જગતની અંદર સમાનપણે સમાન ભાવે રાગ દ્વેષથી વિમુક્ત એવું એક તત્વ એ ચોક્કસપણે નિવાસ કરી રહેલું છે. તિષ્ઠંતમ શબ્દ વાપર્યો છે, રહેલું છે, નિવાસ કરે છે. અને વિનાશ પામતી વસ્તુઓમાં એ અવિનાશી છે. આવું જે જુએ તે સાચું જુએ છે એમ સમજો. સમમ પશ્યન્હિ સર્વત્ર,
સમવા

પરમ ગતિ ને પામે છે, નહીં તો શું થાય છે, પોતાના વડે પોતાનો નાશ કરે છે માણસ. પોતાના વડે પોતાનો નાશ કરે છે એટલે જે વખતે શરીર નાશ પામે તો સમજે કે આપણો નાશ થયો, તો પોતે પોતાનો નાશ કર્યો. કોઈ સ્વજન છે એ મૃત્યુ પામ્યું ત્યારે સ્વજનનું શરીર જતું રહ્યું છે, સ્વજનનો આત્મા હતો એ તો એનો એ છે, સમમ એક જ પણે રહેલો છે. સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ. અને જો ન જાણે સમમ પશ્યન હિ સર્વત્ર, બધે સમાનપણે જોતો, સર્વની અંદર સમાનપણે રહેલો એવો જે ઈશ્વર છે, જે સમત્વ સ્વરૂપે રહેલો છે, એનામાં તો સમત્વ છે, આપણામાં નથી. સમત્વ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે, એટલે કહ્યું તું આગળ સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વ છે, બધામાં સરખી રીતે છે, જેની આવન જાવન થાય છે એમાં પણ ઈશ્વર સમાનપણે રહેલો છે. તો સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ, એ સમત્વથી રહેલો છે ઈશ્વર. એને જે જુએ, એને ન જુએ તો શું થાય, હિનસ્તિ આત્મનાત્માનમ, પોતે પોતાને હણે છે. અહીંયા એમ કહ્યું કે ન હિનસ્યતિ આત્મનાત્માનમ, જે માણસ આ પરમેશ્વરના સર્વત્ર સમવાપ્ય રહેલા સ્વરૂપને ઓળખે છે એ પોતે પોતાની જાતને હણતો નથી, અન્યથા પોતે પોતાની જાતને જ હણે છે. આત્મના આત્માનમ, પોતાના વડે પોતાને હણે છે. ઈશ્વર તો હણાતો નથી, પણ કોણ હણાય છે, કોણ નાશ પામે છે, હણાય છે એટલે નાશ પામે છે, પોતે નાશ પામે છે પોતે. એટલે ત્યાં એ શરીરને સમજે છે કે આ શરીર હું છું, અને આ શરીર હું છું એમ સમજે છે એટલે હું કરું છું, હું ખાઉં છું, એમ હું મરું છું. આજે હું હોવાપણાનો ભાવ શરીર માટેનો ભાવ થઈ ગયો, એ તો ઈશ્વર નથી. શરીર છે એ ઈશ્વર નથી, ઈશ્વર ત્યાં રહેલો છે, સમત્વ ભાવથી રહેલો છે. જે સમતાથી એ બાજુમાં રહેલી કોઈ નિર્જીવ વસ્તુમાં છે એ જ સમજાતી સમતાથી આનામાં પણ રહેલો છે. આવું જો એક વખત મગજમાં ઉતરી ગયું તો પોતે પણ સમભાવમાં આવી જાય, નહીં તો પોતાની જાતને પોતાના વડે મારે. ન હિનસ્યાત્મનાત્માનમ, એવું જે સમજી ગયો તતો યાતિ પરમ ગતિમ, મૂળ વાત આવી ગઈ, તો એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. પરમ ગતિ એટલે મોક્ષ. આપણે આ વાત વારંવાર સમજાવી છે કે મોક્ષ કે મુક્તિ તો શેનાથી, સંસારના બંધનોથી, અને સંસારના બંધનો શેનાથી, તો આ પ્રકારના અજ્ઞાનથી. હું કરું છું એવા, તો જે માણસ સમત્વ થી ઈશ્વરને જુએ છે કે છે પરમેશ્વર છે અને એ જ સત્ય છે, એ સિવાયનું બધું જ જે છે એ જગતનો ભાગ છે અને એ જ ઈશ્વર નથી, ઈશ્વરની સહાયથી એ સંચાલિત છે, ઈશ્વરના હોવાને કારણે એ સંચાલિત છે, ઈશ્વરના હોવાને કારણે એની ઉત્પત્તિ અથવા નાશ છે, આવી એક વખત જો સમજણ આવી ગઈ તો સયાતિ પરમામ ગતિમ, તો તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. કારણ કે પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ, જેટલા કંઈ કર્મો થતા હોય અને આપણને દેખાય છે એ પ્રકૃતિ વડે થાય છે, પુરુષ વડે નહીં. એટલે જે

હાથ વડે પેન ને પકડું છું તો એ પેન ને પકડવાની ક્રિયા મારો હાથ કરે છે અને હાથ અચેતન છે. જો અચેતન અને ચેતન નો સંબંધ આપણે જુદી રીતે લોહચુંબક અને લોખંડના ભૂકાથી સમજવાનો પ્રયત્ન કરેલો છે. શક્તિ લોહચુંબકમાં છે અને ચાલે છે લોખંડનો ભૂકો. તો જેટલા કઈ કર્મ થતા આપણને જો દેખવા મળે છે એ બધા જ કર્મો પ્રકૃતિથી થાય છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞની વાત કરી ને બે તત્વોની જે વાત કરી એમાંનું એક જે જડ તત્વ છે, એક જે અચેતન તત્વ છે, એક જે પ્રકૃતિ તત્વ છે. જે પ્રકૃતિ તત્વનો વિકાસ એ જ સંસાર સમગ્ર છે, એનો બીજ રૂપ જે છે એ પરમેશ્વર છે. તો કર્મ થાય છે કોના વડે થાય છે? પ્રકૃતિથી થાય છે, પ્રકૃતિના જ અંગો છે. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર આ બધા પ્રકૃતિના જ અંગો છે. અને કર્મ થાય છે તો એના વડે થાય છે. પ્રકૃત્યૈવ પ્રકૃત્યા એવ, એમાં બીજી કોઈ વાત જ નથી. એવ પ્રકૃતિ વડે જ જ અગત્યનો છે. એ ન સમજીએ તો કશું ના સમજી શકીએ. જે કઈ કર્મ થાય છે ક્રિયમાણાની આચરવામાં આવતા કર્મો છે, જે કઈ કર્મો છે આપણે આગળ બોલતા ગયા તેમ ખાવું પીવું, ઊંઘવું, ચાલવું, ભક્તિ કરવી, જ્ઞાન પ્રાપ્ત કરવું, આ બધા પ્રયત્નો જ્યાં થાય છે તે બધા જ પ્રયત્નો પ્રકૃત્યા એવ પ્રકૃતિ વડે જ થાય છે. તો અંદર રહેલો આત્મા એ તો કે એ તો અકર્તા, કર્તૃત્વ ભાવ સિવાય કર્મ કરીએ એ વાત આગળ બીજા અધ્યાયમાં ત્રીજા અધ્યાયમાં આપણે જોઈ છે. કર્તૃત્વ ભાવ, કર્તાપણાનો ભાવ, હું કરું એ જ અજ્ઞાનતા. કર્તાપણાનો ભાવ આત્માની સાથે જોડીએ તો આત્મા તો અકર્તા છે, એ કરતા નથી, કરતો નથી કશું જ, એ કરતો નથી. એ તો ચૈતન્યની આપણને અનુભૂતિ કેવળ થાય છે. પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ, બધી બાજુથી બધી રીતે જે ક્રિયમાણ કર્મો છે તે પ્રકૃતિ વડે થાય છે, આત્મા વડે થતા નથી. આવું જે જુએ, આવી સમજણ જેનામાં વિકસે, આવી જેને ખબર પડી ગઈ અને એવી ખબર પડી તો તથાત્માનમ અકર્તારમ, એ સમજણ પડે તો આ સમજણ આપમે સાથે સાથે આવી ગઈ કે આત્મા એ તો કરતા નથી. કરતા એટલે કરનાર, આચરનાર, કર્તૃત્વ જેનામાં છે એ આત્મામાં છે જ નહીં. અકર્તારમ, આત્મા અકર્તા છે. એટલે તથા એવો વચ્ચે શબ્દ મૂક્યો છે. જે માણસ કર્મોને પ્રકૃતિ વડે કરાયેલા અને આત્મા વડે ન કરાયેલા સમજે છે, એવી સમજણ આપણી અંદર વિકસવી જોઈએ, એવી દ્રષ્ટિ આપણી અંદર વિકસવી જોઈએ અને એવું આપણે જોતા શીખવું જોઈએ. યહ પશ્યતિ સ પશ્યતિ, આવું જે જુએ છે તે જ સાચું જુએ છે, બાકી જે જુએ છે તે અજ્ઞાન છે, ખોટું જોવા આપણે ટેવાયેલા છીએ. રજ્જુની અંદર, દોરડીની અંદર સર્પ આપણે જોઈએ તો જોતા નથી, ખોટું જોઈએ છીએ, અજ્ઞાન છે. અને જ્ઞાન ત્યારે છે કે જ્યારે જ્યાં જે છે ત્યાં તે આપણે સમજીએ. એટલા માટે કહ્યું કે આ પ્રમાણે જે જુએ છે તે જ સાચું જુએ, તેની દ્રષ્ટિ સાચી દ્રષ્ટિ છે, તેની સમજણ સાચી સમજણ છે, તેનું જ્ઞાન સાચું જ્ઞાન છે, બાકી અધૂરું જ્ઞાન છે અથવા તો ખોટું જ્ઞાન છે, એટલે કે અજ્ઞાન છે. એટલે કર્મ જો થાય છે તો તે પ્રકૃતિ વડે થાય છે, પુરુષ વડે નહીં.

કર્મ ના કરતા આત્મા નથી, એ તો સમત્વ ભાવથી રહેલો છે, એના અસ્તિત્વની સાક્ષી છે, કારણ કે જગત છે, નહીં તો હોત જ નહીં. પણ એ છે, કરતા નથી, કરનાર નથી. કશું કોઈ પણ કર્મ જો તમે કરતા હશો તો તેના કરનાર તમે નથી, તમારી અંદર રહેલો આત્મા નથી. તમે તમારી જાતને તમે તરીકે ઓળખતા હો તો એ તમારું શરીર માત્ર છે, અંદરનો આત્મા નથી. તો કરતા કોણ? પ્રકૃતિ. એ પ્રમાણે જે માણસ સમજે છે તે સમજે છે આત્માનમ અકર્તારમ. આત્મા જે છે એ અકર્તા છે. કર્તૃત્વ ભાવથી કર્મ કરવાનું છોડી દે, આવું વારંવાર ગીતામાં કહેવાયું છે. કર્તૃત્વ ભાવ આપણી અંદર આવ્યો, જન્મ્યો, હું કરું છું. અર્જુને શરૂઆત કરી એ રીતે કરી હતી કે હું મારા સ્વજનોને મારું, તું કોણ ભાઈ મારનાર? તું આ કર્મ કરનારો છે જ નહીં, અકર્તારમ. કારણ કે તારે તો કર્તવ્ય ભાવથી જે કઈ કરવાનું છે તે કરવાનું છે, અને પ્રકૃતિ વડે કરવાનું છે. તું કરે છે એ વાત જ બોલી જા.

0: જાત જાતના જે સ્વરૂપો છે, પૃથક ભાવ, પૃથક ભાવ કેવા, ભૂત પૃથક ભાવમ, ભૂત એટલે ઉત્પન્ન થયેલાની અંદર પૃથક ભાવ છે, અલગ અલગ હોવા પણાનો ભાવ છે. કીડી છે, હાથી છે, બે પૃથક દેખાય છે. કીડી ક્યાં છે સાવ ઝીણી ઝીણી, હાથી ક્યાં છે સાવ મોટો મોટો. પૃથક ભાવ એ અલગ છે, એને એકસ્થમ અનુપશ્યતિ. આ જે પૃથક ભાવ છે, જાત જાતના જે સ્વરૂપો છે, એ પરમાત્મા સ્વરૂપ છે, એના જ જુદા જુદા સ્વરૂપો છે એમ માને. તો એકત્વનો ભાવ જો તમારી અંદર જન્મ્યો તો એવચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તદા. તો એકત્વ ભાવ થી રહેલા બ્રહ્મને સમજી શકે છે કે બ્રહ્મ એ જ સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ છે, એ જ સત્ય છે. બાકી બધા જે સ્વરૂપો આપણને દેખાય છે એ એના જ જુદી જુદી રીતે જુદા જુદા વિસ્તારથી દેખાતા એવા સ્વરૂપો છે એમ સમજી શકે છે. આપણે 30મા શ્લોકમાં છીએ, 13મા અધ્યાયના, અને આખો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો વિસ્તાર અત્યારે ચાલી રહ્યો છે. એની અંદરથી જગતનું સ્વરૂપ અને પરમાત્માનું કે આત્માનું સ્વરૂપ એ સમજવાનો આપણને અત્યારે કૃષ્ણ ઉપદેશ આપી રહ્યા છે. આપણે આગળ એનાથી વધારે સારી રીતે નિત્ય અનિત્ય વસ્તુના વિવેકને જોવાનો છે અને સમજવાનો છે. જો એ સમજાઈ જાય તો જગતનું અને ઈશ્વરનું સ્વરૂપ પણ સમજાઈ જાય. એ જ જ્ઞાન સાચું જ્ઞાન છે. એ જ યહ પશ્યતિ સ પશ્યતિ, એવું જે જુએ છે તે જ સાચું જુએ છે, એવું સમજાવવાનો પ્રયત્ન 30મા શ્લોક સુધી થયો છે. આગળ આપણે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગને જ આગળ પણ જોવાનો છે. જોઈશું, ત્યાં સુધી વિરામ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માણતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

ભારત પ્રવાસ અને પર્યટનમાં આજે જવાનું છે પંજાબની સફર પર. પાંચ નદીઓનો આ પ્રદેશ સમૃદ્ધ પંજાબ, વેદો, સિંધુ નદીની ખીણની સંસ્કૃતિ, તક્ષશિલા યુનિવર્સિટી, દૂધ અને મધ કલા કારીગરી વગેરેની ભૂમિ હતો. અને આજે આપણે આજ પંજાબની સફર પર જવાનું છે. પંજાબ આમ તો પ્રગતિ કરી રહેલું ઉત્સાહી આતુર સહેલાણીઓ માટે મોટી દોલત છે.

0: દેશમાં ભયાનક કિલ્લાઓ, મનોહર પ્રસાદો, નયન રમ્ય ઉદ્યાનો અને પવિત્ર ધામો આવેલા છે. તેમના ભાંગડા નૃત્યમાં અને બહેનો દ્વારા ભજવાતા વિનોદી ગિડ્ડાના નાટ્યમાં અને તેના અનેક મેળા ઉત્સવમાં તેમનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને જીવન પ્રત્યેનો તેમનો ઉત્સાહ પ્રતિબિંબિત થાય છે. મોંમાં પાણી લાવે એવા પંજાબની રસોઈની વાનગીઓ પણ ત્યાંના લોકોમાં જેવી સ્વાદિષ્ટ અને ઉત્સાહ પ્રેરક છે. પંજાબનું વખણાતું ખાણું મક્કે દી રોટી અને સરસોદા સાગના ઉપરથી જ ગ્લાસ ભરીને લસ્સીનું ભોજન લીધા વિના પંજાબની સહેલગાહ અધૂરી છે. તો ચાલો આજે તમને લઈ જાઉં અમૃતસર, પંજાબનું આધ્યાત્મિક કેન્દ્ર. અમૃતસર દેશનું પંજાબીઓ માટેનું અતિ મહત્વનું યાત્રાધામ છે. 1577માં ગુરુ રામદાસ દ્વારા એની સ્થાપના થઈ અને પવિત્ર અમૃત સરોવર પછી તેનું નામ અમૃતસર પડ્યું. આગળ આપણે જઈશું સુવર્ણ મંદિર સંકુલ, પરંતુ ત્યાં સુધી લઈ લો એક નાનકડો બ્રેક. હું આરજે અંજલી નાનકડા બ્રેક બાદ અહીંયા પાછી જ આવીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: Oh dear, come near, see who's here. Look at my dream, I wanna be like him.

માસની 16મી તારીખે તેને ધર્મ કાર્ય માટે અર્પણ કરવામાં આવ્યું. 1761માં અફઘાન આક્રમક અહમદ શાહ અબ્દાલીએ એનો સર્વનાશ કર્યો. 1803-1830 વચ્ચે મહાન શીખ શાસક મહારાજા રણજીતસિંહે તેનું પુનઃનિર્માણ કર્યું. ગુરુદ્વારા સંકુલ એ હિન્દુ અને ઇસ્લામી સ્થાપત્યનું સુભગ મિશ્રણ છે અને સમગ્ર વિશ્વમાં સુંદર આકર્ષક રીતે સજાવેલા મંદિરોમાં તેની ગણના થાય છે. ઉત્તર તરફ સુંદર રીતે કોતરાયેલા ચાંદીના દ્વારવાળું દર્શની દેવરી એ મુખ્ય પ્રવેશ દ્વાર છે. તેમાં મધ્યસ્થ શીખ સંગ્રહાલય પણ છે. હરમંદર સિંહ અથવા દરબાર સિંહ તરીકે ઓળખાતી મુખ્ય પ્રતિમા અમૃત સરોવરની મધ્યમાં સ્થાપવામાં આવી છે. ગુરુ ગ્રંથ સાહેબની મૂળ પ્રત જે શીખોનો પવિત્ર ગ્રંથ છે તે રત્નજડિત પેટીમાં દરબાર સાહેબમાં દિવસ દરમિયાન સાચવીને રાખવામાં આવે છે અને રાત્રે તેને ધાર્મિક વિધિ અને શિષ્ટાચાર સમારંભ દ્વારા અકાલ તખ્તમાં પરત કરવામાં આવે છે. મહારાજા રણજીત સિંહે મંદિરનો ઘુમ્મટ સોનાથી મઢાવ્યો અને અંદરના ભાગને અત્યંત ચિત્તાકર્ષક રીતે સુશોભિત કરાવ્યું, શણગાર્યું. ગુરુ કા લંગર સામુદાયિક સાર્વજનિક રસોડું જે મંદિરના પૂર્વીય પ્રવેશ દ્વારે આવેલું છે તેની મુલાકાત તો લેવી જ જોઈએ. આગળ આપણે જવાના છીએ જલિયાવાલા બાગ, પરંતુ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. નાનકડા બ્રેક બાદ હું અહીંયા જ આવીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો હેલો હેલો, વેલકમ અગેન. ધીસ ઇઝ આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. સુવર્ણ મંદિર સંકુલ અમૃતસરના હાર્દમાં આવેલું આ નયનરમ્ય મંદિર સંકુલ શીખોનું પરમ પવિત્ર મંદિર છે. પાંચમા શીખ ગુરુ અર્જુન દેવ દ્વારા 1588માં અમૃત સરોવરમાં આવેલા એક નાના ટાપુ પર તેની સ્થાપના કરવામાં આવી અને 1604 ઓગસ્ટમાં

મંદિર સંકુલની નજીકમાં દિવાલો વાળો સુંદર બાગ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસની એક સ્મરણીય ઘટના છે. હું વાત કરી રહી છું જલિયાવાલા બાગ. સ્વાતંત્ર્યની શાશ્વત જગતી જ્યોતના આકારમાં બાંધેલું શહીદ સ્મારક પ્રત્યે ભારતવાસીનું પવિત્ર યાત્રા સ્થળ છે. 13 એપ્રિલ 1919 ના દિવસે ત્યાં શાંતિથી બેઠેલા અને ભેગા થયેલા લોકો પર તોપમારો ચલાવવાનો હુકમ જનરલ આર ડાયરે આપ્યો. બુલેટની નિશાની વાળો દિવાલનો એ ભાગ આજે પણ જાળવી રાખવામાં આવ્યો છે. તેમાં ચોક્કસ કેટલાક માણસો મૃત્યુ પામ્યા, એ આંકડો તો આજે પણ સ્પષ્ટ નથી. પરંતુ સત્તાવાર આંકડા પ્રમાણે આ તોપમારામાં 379 લોકો મૃત્યુ પામ્યા અને 1200 ને ઈજા પહોંચી એવું દર્શાવવામાં આવ્યું છે. નાનકડી શહીદ ગેલેરીમાં ચિત્રો, વર્તમાન પત્રોમાં આવેલા અહેવાલો ઉપરાંત આક્રૂરતા ભર્યા વિકરાળ પ્રસંગની પ્રથમ દર્શનીય માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. દુર્ગિયા મંદિર અથવા લક્ષ્મીનારાયણ મંદિર. દેવી દુર્ગાનું આ પ્રખ્યાત મંદિર સુવર્ણ મંદિરના જેવું છે. ત્યાં છે રામબાગ ઉદ્યાન, સુંદર બગીચાથી વીંટળાયેલો એક નાનો મહેલ મહારાજા રણજીત સિંહે બંધાવ્યો હતો. તેમાં મોગલ સમયના શસ્ત્રો, હથિયારો, ઓજારો અને પંજાબના રાજવંશીઓના ચિત્રો, પ્રતિકૃતિઓ રાખવામાં આવ્યા છે. આગળ હું તમને લઈ જઈશ અમૃતસરની આસપાસ કયા સ્થળો છે જ્યાં તમારે જવું જોઈએ. પરંતુ નાનકડા બ્રેક બાદ ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. અમૃતસરની આસપાસ આવેલ છે રામતીર્થ, પુરાણ પ્રસિદ્ધ મહર્ષિ વાલ્મીકી જેમણે મહાકાવ્ય રામાયણની રચના કરી તેમનો આશ્રમ છે. એવું માનવામાં આવે છે કે રામના પત્ની સીતા અહીં રહ્યા હતા અને બે જોડિયા બાળકો લવ અને કુશને જન્મ આપ્યો હતો એવી કથા છે. યાત્રાના આ સ્થળ પર એક પ્રાચીન તળાવ અને કેટલાક મંદિર છે. તરણ તારણ, પાંચમા શીખ ગુરુ અર્જુન દેવી તરણ તારણ પર સોનાના ઘુમ્મટવાળું ગુરુદ્વારા બંધાવ્યું હતું. આ પવિત્ર તળાવનું પાણી અદ્ભુત ચમત્કારિક શક્તિ ધરાવતું માનવામાં આવે છે. ખાસ કરીને રક્તપિત કુષ્ઠરોગ પર તે ચમત્કારિક અસર કરે છે. અને ત્યાંથી જ નજીક છે વાઘા બોર્ડર. ઇન્ડો પાક બોર્ડરની બંને બાજુએ અટારી પાસે વાઘા બોર્ડર પર રોજ સાંજે બીટિંગ ધ રિટ્રીટનો જે સમારંભ થાય છે તે દર્શનીય હોય છે અને સહેલાણીઓ માટેનું તે દર્શનીય આકર્ષણ છે. અમૃતસર અને અટારી વચ્ચે ઘણી બધી બસો આવજા કરે છે. આગળ આપણે જોઈશું આનંદપુર સાહેબ. પરંતુ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આનંદપુર સાહેબ નૈનાદેવી પર્વતની પશ્ચાદ ભૂમા સતલજ નદીને ડાબે કાંઠે વસેલું આ સ્વર્ગીય સુખનું ગામ શીખોનું યાત્રા સ્થળ છે. 1665માં ગુરુ તેગ બહાદુરે મખોવલ તરીકે ઓળખાતી એક જૂના પુરાણા ખંડેરવાળી જગ્યા પર આ બંધાવ્યું હતું. 10મા શીખ ગુરુ જેઓ 1666 થી 1708 સુધીમાં થઈ ગયા, ગુરુ ગોવિંદસિંહે તેમના જીવનના 25 વર્ષ અહીં ગાળ્યા હતા અને તેમની નિશ્રામા ગામને ખૂબ મહત્વ પ્રાપ્ત થયું છે. શીખોનું વાર્ષિક સંમેલન હોલા મહોલ્લા એ આનંદપુરનો મહત્વનો પ્રસંગ છે. આખા સમારંભના સંક્ષિપ્ત વર્ણન પરથી નિહાંગના લગ્ન સમારોહના રિવાજનું હુબહુ ખ્યાલ આવે છે. ગુરુદ્વારા કેશગર સાહિબ બૈસાખીના પવિત્ર દિવસે ગુરુ ગોવિંદસિંહે ખાલસા અથવા સિદ્ધાંતવાદીઓનું લશ્કરની સ્થાપના અહીંયા કરી હતી. શ્રદ્ધાનો પુરસ્કાર કરવામાં એમને મદદરૂપ થવા માટે તેમણે

પહેલા 5 સ્વયંસેવકોને બાળ દીક્ષા સંસ્કાર આપ્યા અને તેમને પંચ પ્યારે અર્થાત 5-5 વાહલા એવું નામ આપ્યું. સુરમ્ય ગુરુદ્વારા શીખોના પંચ તખ્ત અર્થાત 5 તખ્તાવાનું એક છે. ગુરુ ગોવિંદસિંહના 12 આયુધોને પણ ત્યાં રાખવામાં આવ્યા છે. આગળ આપણે એના વિશે જાણીશું, પરંતુ નાનકડા બ્રેક બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે આનંદપુર સાહિબ અને જગ્યાની વાત કરી રહ્યા છે. ગુરુદ્વારા ગુરુ તેગ બહાદુર સિંહ સાહિબ એટલે કે શીશગંજ. 16 નવેમ્બર 1675 ના દિને ગુરુ તેગ બહાદુરના પવિત્ર માથાને પૂરા માન સન્માન સાથે અહીં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તેમણે મોગલો દ્વારા દિલ્હીમાં ફાંસી અપાઈ હતી અને તેમનો શિષ્ય તેમના ભાઈ જૈતા દ્વારા અહીં લાવવામાં આવ્યું હતું. ગુરુદ્વારા આનંદગઢ સાહિબ એ 1 કિલ્લો હતો અને ગુરુ ગોવિંદસિંહનું નિવાસ સ્થાન હતું. રોજ સાંજે યોજાતા ધ્વનિ પ્રકાશ કાર્યક્રમમાં શીખ ગુરુઓના સમય અને તેમની જીવની બતાવવામાં આવે છે. બીજા મહત્વના સ્થાનો છે ગુરુદ્વારા દમદમા સાહિબ, ગુરુ કા મહેલ, ગુરુદ્વારા પારા સાહિબ, ગુરુદ્વારા માઈ જીતોજી સાહેબ અને ગુરુ તેગ બહાદુર સંગ્રહ સ્થાન આ વગેરે. આનંદપુર સાહેબની આસપાસ કયા સ્થળો છે? એક તો છે ગુરુદ્વારા ખિતાબપુર સાહિબ. આ પવિત્ર ગામ છઠ્ઠા શીખ ગુરુ હરગોવિંદે 1627 સ્થાપ્યું હતું. ઘણું લાંબુ આયુષ્ય ધરાવનાર મુસ્લિમ સંત પીર બુધાન શાહના નામ સાથે પણ એ સંકળાયેલું છે. ગુરુ હરગોવિંદ, ગુરુ હરરાય અને ગુરુ હરકિશન આ ત્રણેય શીખ ગુરુઓના અગ્નિ સંસ્કાર અહીં કરવામાં આવ્યા હતા. ભાખરા બંધ એ દુનિયાનો સૌથી ઊંચો સીધા ગુરુત્વાકર્ષણવાળો સિમેન્ટ કોન્ક્રીટ બંધ મનાય છે. આ બંધ વિશાળ ટાંકી જેનું નામ ગોવિંદ સાગર ટાંકી આપવામાં

0: આવ્યું છે અને એના સુંદર બગીચાની મુલાકાતી ખૂબ મોટી સંખ્યામાં સહેલાણીઓ રોજ અહીં આવે છે. આગળ આપણે જાણીશું ગુરુદ્વારા ફતેહગઢ સાહિબ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે ભારત પ્રવાસ અને પર્યટનમાં.
1: Liquid music with Mahou.

0: Lounge Mahout. Liquid music with Mahout.
1: ઐતિહાસિક યાત્રાધામનું નામગુરુ ગોવિંદસિંહના નાના પુત્ર બાબા ફતેહસિંહ સાથે જોડાયેલું છે ગુરુદ્વારા ફતેહગઢ સાહિબ. આ સુંદર સફેદ ગુરુદ્વારા એવી જગ્યા છે જ્યાં ગુરુ ગોવિંદસિંહના બે પુત્રો જોરાવરસિંહ અને ફતેહસિંહને રેતી અને સિમેન્ટના ચડતરમાં જીવતા ચણી લેવામાં દફનાવી દેવામાં આવ્યા હતા. સર હિંદના નવાબના દબાણથી તેમને તાબે થવા કરતા તેમણે શહીદી વહોરવી પસંદ કરી હતી. આખા વર્ષ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુ અહીં મુલાકાતે આવે છે. ગુરુદ્વારા જ્યોતિ સ્વરૂપ. જોરાવરસિંહ, ફતેહસિંહ અને તેમના દાદીમાં ગુજરી ગયા પછી એમને જ્યાં દફનાવવામાં આવ્યા હતા ત્યાં જગ્યા છે. ફતેહગઢ સાહેબની આસપાસ કઈ જગ્યાઓ છે જે જવા જેવી છે? એક છે સંગોલ. ફતેહગઢ સાહેબની ઉત્તરે આવેલું આ સ્થાપત્ય 300 વર્ષ પહેલા ઉદ્ભવ્યું હોય એમ કહેવાય છે. એ સંગલ દ્વીપ તરીકે જાણીતું છે. કુશાન અને ગુપ્તાના સંરક્ષણ મુરબ્બી વટ હેઠળ આ વસાહતનું પહેલા અને 6 શેકાની વચ્ચે મહત્વ વધ્યું. સંગલ સંગ્રહાલયમાં રાજ્યની જુદી જુદી જગ્યાઓથી મળેલા સ્થાપત્યના નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા. અહીં પહેલા બીજા શેકાના સ્તૂપ અને મઠો પણ છે. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશું, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ફતેહગઢ સાહેબની આસપાસ આવેલ છે સરહિંદ. તગલક અને પઠાણ સુરવંશના રાજવંશના શાસન દરમિયાન આ ગામ ખૂબ અગત્યનું હતું. મુગલ કાળમાં 1709 સુધી આ ગામ ખૂબ વિકસ્યું. 1709 થી 1763 ગાળામાં શીખ અને મુગલો વચ્ચેના વારંવારના સત્તા સંઘર્ષમાં તેણે ખૂબ સહન કર્યું. તેમાં છૂટા છવાયા અનેક દરગાહ અને હજીરા આવેલા છે, જેમાં મહત્વના છે મીર મીરાન અને તાજ બીબીની દરગાહ, ઉસ્તાદ અને સાગેટની દરગાહ અને બુચર સંડાની દરગાહ. આમ ખાસ બાગ, આ આલિશાન ભવ્ય રાજાશાહી મહેલ એ સરહિંદનું મુખ્ય આકર્ષણ છે. અકબરના શાસન દરમિયાન તેનું બાંધકામ મોફિસ ખાને થાકેલા મુસાફરો માટે હાઇવે ધર્મશાળા તરીકે અને રાજકુટુંબોના આરામગૃહ તરીકે શરૂ કરાવેલું. પાછળથી જહાંગીર અને શાહજહાએ આ ભવ્ય બાંધકામને વિકસાવ્યું. શીખો અને મોગલોની વચ્ચેની લડાઈમાં એ પડીને પાધર થઈ ગયું. હવે એને ફરીથી ઊભું કરીને તેને સહેલાણીઓના સંકુલ તરીકે વિકસાવ્યું છે. રોજા શરીફ, આ હજીરો સૂફી સંત શેખ અહમદ ફારૂકી સરહિંદનું દફન સ્થાન છે. તો આજ માટે આટલું જ. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું અને ત્યારે આપણે જઈશું પંજાબના જ પતિયાલા સ્થાનક પર અને જાણીશું તેની આજુબાજુ કયા સ્થળો છે જે જાણીતા છે અને એની માહિતી પણ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશ. તમે જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજી યાર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ. રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા

થકી આપણે આપણી ભાષાનું સંવર્ધન કરીએ. આપણી ભાષામાંથી હકારાત્મક વાતો કે જે જીવનને આગળ સુધી ધપાવવા માટે, આવનારી આપણા જીવનની મુશ્કેલીઓને સામે ટકી રહેવા માટે જો આપણને જોમ પૂરું પાડતી હોય તો શા માટે મારે ન વહેંચવી જોઈએ? ચોક્કસથી વહેંચવી જ જોઈએ. અને ક્યારેક મિત્રો સાથેની વાતમાં, આપણા સૌના જીવનમાં કેટલાક પ્રસંગો વિશેની વાત મારા કાનમાં અથડાય ત્યારે એ પ્રસંગો અને એ વાતોને ખેંચી લાવવા માટે હું આ સાહિત્યનો સહારો લઉં છું. પણ તમને સૌને પણ એમ થતું હશે કે આ સાહિત્ય માત્ર તમારા મુખેથી શ્રવણ કરીને નહીં, પરંતુ કેટલીક અમારી પસંદગીને જે અનુકૂળ હોય તેવી કેટલીક કૃતિઓ હોય, કેટલાક પુસ્તકો હોય, તો એનું વાંચન કેવી રીતે કરી શકાય? અથવા આજના જીવનમાં આ વાંચનને આજે સબળ બનાવવું જરૂરી છે અને છતાં પણ એમાં બદલાવ આવ્યો છે, તો એ વિષયની વાતો પણ આપણે કરવી જોઈએ. તો આજના એપિસોડમાં હું કોઈ નવા પુસ્તકની વાત નથી કરવાનો, પરંતુ આવનારા અઠવાડિયે જે નવા પુસ્તકની શરૂઆત કરીશ એ પહેલાં આપણે જે વાંચન છે, જે પુસ્તકો છે, જે સાહિત્ય છે, ક્યાંથી, કેવી રીતે અને શા માટે એની પાછળ આપણે થોડોક પણ સમય આપવો જોઈએ એ વિશેની એક નાનકડી ચર્ચા આ થોડી થોડી ક્ષણોમાં, એટલે કે આપણી જિંગલોમાં આપણે કરીશું. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો તમને મળીશ અને આજે આપણે વાત કરીશું વાંચનની. આ વાંચન ક્યાંથી થઈ શકે, કેવી રીતે થઈ શકે અને આપણા હૈયાથી બીજા મિત્રોના હૃદય સુધી પહોંચાડવામાં કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ તે વાતોને. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

અત્યારના સમયમાં મોબાઈલ યુગમાં, ટીવીના યુગ પછી આ યુગમાં બધા ઇન્ડિવિજ્યુઅલી એટલે કે વ્યક્તિગત રીતે મોબાઈલ પર બેસીને ઘણું બધું વાંચન તો કરે છે, કોટેશન છે, ભલે ને રીલ્સ દેખતા હો તો એમાં લખેલા લખાણ પણ જુઓ છો, અને એમાં ચિત્રપટ ઉપર આવતી એ રીલ્સને પણ તમે વાંચનની પ્રક્રિયાથી દૂર એટલે કે શબ્દોને અક્ષરોમાં નહીં તો સંગીત અને દ્રશ્યો સ્વરૂપે એના શબ્દોને માણો તો ચોક્કસથી છો. એટલે આપણી વિચારધારાની સુંદરતા નથી ક્યાંય દૂર થઈ, પરંતુ એના વાંચનનો પ્રકાર બદલાયો છે. હવે એ વાંચનનો પ્રકાર પાછો લાવવા માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે, જેમ કે પુસ્તક પરબ, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ મેળાવડાઓ, આપણે પણ આપણા રેડિયો થકી પણ સુંદર મજાના પુસ્તકો વિશેની વાત કરીએ છીએ, જેથી તમે એ લેખકના બીજા પુસ્તક વાંચવા માટે એડમાયર થાઓ. અને એની સાથે સાથે આપણે ત્યાં પણ એટલે કે વાંચન વિચાર વર્તુળ, કે જેમાં જે મિત્રોએ પુસ્તક વાંચ્યા છે એ પોતાના વિચારોને શેર કરે છે, એ પુસ્તક વિશેની નાનકડી વાત કરે છે, અને તમારા હૃદયને સ્પર્શે, તમારી અભિરુચિને અનુકૂળ એ પુસ્તક હોય તો ક્યાંથી મળી શકે, અથવા એ પુસ્તક કયું છે એ જાણી અને તમે એ વાંચન પ્રક્રિયામાં જોડાઓ, એટલા માટે આપણે પણ પ્રયાસ કરીએ છીએ. આપણે પણ બનાસકાંઠાની અંદર ગુજરાત સાહિત્ય અકાદમી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી આપણી બનાસકાંઠાની તળપદી ભાષા અને ગુજરાતી ભાષાનું સંવર્ધન એટલે કે સંરક્ષિત કરવા માટે, કારણ કે ઘણા બધા શબ્દો એ અંગ્રેજીના આપણી ભાષામાં આવી જાય અને એ સ્વાભાવિક છે, એનો કોઈ વિરોધ નથી, પરંતુ આપણા મૂળ શબ્દો આપણે ન ભૂલી જઈએ એ માટે પણ સતત પ્રયાસ કરવા માટે વાંચન જરૂરી છે, વિમર્શ જરૂરી છે, અને શ્રવણ દ્વારા એટલે કે સાંભળવાથી પણ આપણે પેઢી દર પેઢી આ ગુજરાતી સાહિત્યને વધારી શકીએ છીએ. સાહિત્યને વધારવા કરતાં સાહિત્યને એકબીજાને સોંપતા જવું મૂડી સ્વરૂપે, સંપત્તિ સ્વરૂપે, એ વધારે જરૂરી છે, અને એ પ્રયાસ રેડિયો પાલનપુર સતત કરે છે. તમે પણ જોડાઓ તમારા અભિપ્રાય થકી, તમારા વિચારો થકી, અને અમારા આ કાર્યક્રમને સાંભળીને બીજાને સાંભળવા

પ્રેરિત કરતા રહો, એ જ મારી અપેક્ષા છે. વાતને આગળ વધારીશ, પરંતુ આ નાનકડા વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વાંચનનો આ વિચાર જ્યારે પણ હું હમણાંથી કોઈ અલગ અલગ પ્લેટફોર્મ પર રજૂ કરું છું ત્યારે નવા મિત્રો હંમેશા કેટલીક બાબતો સાથે મારી સાથે ચર્ચા કરે છે કે અમે મોબાઈલમાં પણ રીડિંગ કરીએ છીએ, કમ્પ્યુટરમાં પણ કરીએ છીએ, અમને પુસ્તક ગમે છે પણ એ કાગળ કે પાના ઉપર નહીં. પણ મારે એમને કહેવું છે કે તમે એ વાંચો છો એ મને ગમશે, ગમે છે અને ગમતું રહેશે, મને કોઈ વિરોધ નથી. પણ કાગળનો સ્પર્શ એ જુદી વાત છે. કાગળ પર છપાયેલા અક્ષરોમાં એ સહી ભલે ને કાળી અને વાદળી રંગની ડિબાંગ, એમાં ઘેઘોર રંગ છે કે જેમાં આપણે ડૂબીએ તો બહાર ના આવીએ, પણ એની છાપ જે છે ને એને સ્પર્શીએ તો ભલે ને ઉપસેલા અક્ષરો નથી, પરંતુ આંખ સમક્ષ વાંચન કરીએ ત્યારે આંખો દ્વારા એ આપણા હૃદય અને લાગણીમાં ઉતરે છે. ત્યારે મનમાં ચોક્કસથી રાત્રે સ્વપ્નમાં કે પછી જ્યારે હળવાશની પળો હોય ત્યારે એ વાંચનના શબ્દો તમને ઢંઢોળે છે, પીછાણે છે, તમારા પ્રસંગો સાથે એને જોડે છે. અને એ જ તો લેખકની કવિની ફળશ્રુતિ છે કે એના શબ્દો એને ભલે ગમે તે લાગણીમાં, પોતાની લાગણીમાં વ્યક્ત કર્યા હોય, પણ સચ્ચાઈથી સાચી રીતે શબ્દોના ચયન દ્વારા એકદમ પ્રસ્તુત કર્યા હોય ત્યારે પુસ્તકના પાના પરની એ જે છબી છે, જે ચિત્રણ છે, તમારી જેમ રીલ્સ છે એમ પાનું ફરે અને તમે થોડીક મિનિટો બાદ એ વાંચન કર્યા બાદ એ રીલ્સને બીજાને કહેવા માટે તત્પર થાવ, એ લખાણનો પ્રયાસ ત્યારે સાર્થક નીકળે છે. અને એવા ઘણા લેખકો છે કે જેમના પુસ્તકને એકવાર વાંચ્યા પછી એ જ લેખકની એ જ વિચારધારાને વાંચવાની ઈચ્છા થઈ જાય છે અને પછી એ જ વિચારધારાની અંદરથી બીજી વિચારધારા જે સમોવડી મળે અને તમારું વાંચન વધે છે. જેમ રીલ્સ ખેંચી જાય છે પણ એ આંગળીના ટીરવામાં થોડીક ક્ષણોમાં મજા લઈ આવે છે પણ એ થોડીક ક્ષણો યાદ રહેતી નથી. જ્યારે પુસ્તકનો સ્પર્શ એ તમારા હૈયા સુધી પહોંચે છે, પુસ્તકને તમે તમારી પથારીમાં મૂકીને સૂઈ જાઓ છો, ટેબલ પર સતત હોવાથી તમારી આંખો સમક્ષ સતત આવતું રહે છે, એના કાગળનો સ્પર્શ, એ પુસ્તકની સુગંધ, એનો અહેસાસ અને રૂમમાં એ ઊભા થતા પાત્રો તમને એ અનુભૂતિ કરાવે છે કે જીવન કેટલું સુંદર છે. આ અનુભવ સતત ન લઈ શકાય પણ ક્યારેક તો લેવો જોઈએ. ઘરમાં એકાદ બે પુસ્તકનો વસવાટ હોવો જોઈએ. જો તમે અબોલા પ્રાણીઓ અને પક્ષીઓને રાખું ઘરમાં રાખીને એનો રખરખાવ કરી શકો છો તો આ પુસ્તકને તો માત્ર લાવીને મૂકવાનું છે, પછી એ એનું કામ કરશે અને તમારી આંખોને હૈયું એની જોડે દોડશે અને તમે એના પાના ફેરવશો અને એ પુસ્તકને ગિફ્ટ પણ આપશો અને ઘણા બધાને વાંચીને સંભળાવશો પણ ખરા, એની મને ખાતરી છે. તો આજની આ ક્ષણોની વાતમાં હું એમ કહેવા માગું છું કે પુસ્તક કાગળ સ્વરૂપનું તમારા ઘરમાં તો હોવું જોઈએ, ભલે ને તમને મનગમતા વિષયનું હોય, રસોઈની રેસિપી હોય, રમતોની વાત હોય, કોઈનું જીવન ચરિત્ર હોય, અને ભલે છેલ્લે કશું જ ન મળે તો રામાયણ, ભજન કે ગીતા, આનું પણ પુસ્તક હોવું જોઈએ. પુસ્તક વસવાટ કરશે તો પછી જુઓ કે આ નિર્જીવ પુસ્તક કેવી રીતે સજીવ બનીને એના પરિવારને મોટું બનાવે છે. આ પ્રયોગ પણ કરવા જેવો છે, નુકસાન તો છે જ નહીં. આશા રાખું કે તમે પ્રયોગ કરશો, પુસ્તકને વસાવશો. મળીએ છીએ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બાળકો સાથે હંમેશા પ્રશ્ન છે આપણને કે હવે આપણી સાથે વાત નથી કરતા, સમય નથી આપતા. આપણે સમય આપીએ કે ના આપીએ, આપણી સાથે જીદ કરે, આપણે વડીએ તો પણ થોડો સમય તો આપવાના જ છીએ, કારણ કે આપણે વહાલી છીએ, માં અને બાપ છીએ. પણ એવું થતું નથી, એ મોબાઈલમાં લઈને બેસી જાય છે, થોડોક સમય નીચે જાય છે, મિત્રો સાથે જાય છે તો પણ મોબાઈલની ગેમ રમે છે, ને હવે જતા નથી, ઘરમાં રહે છે, અમારી આંખો સમક્ષ રહે છે, પણ એમની આંખો બગડી રહી છે. તમને અહેસાસ છે પણ કોઈ વિકલ્પ નથી, ત્યારે મારું હૈયું એમ કહે છે કે પ્રથમ તો તમે પુસ્તકને વસાવો છો, ત્યારબાદ એ પુસ્તકને વાંચો છો, અને ત્રીજા ક્ષણમાં વાંચતી વખતે એ પુસ્તકને બોલો છો જેથી બાળક સાંભળે છે. જો રાત્રિ દરમિયાન બપોરના નિંદ્રા અવસ્થા આવવાની તૈયારી હોય તે સમય, એટલે કે 2-3 બપોરનો, અને રાત્રે તમે સુવા જ્યારે પથારીમાં જાઓ ત્યારે પુસ્તક વાંચો, બાળકો સાથે ભલે ને મોબાઈલ લઈને બેઠા હોય, કંઈ રમતા હોય, પણ તમે પુસ્તકના શબ્દોને બોલવાની શરૂઆત કરો, અને ક્યારેક અભિરુચિ બાળકોની કેળવાય તેવા પુસ્તકની વાર્તાઓ જે તમને પણ આજે બાળપણમાં લઈ જશે, તમને પણ બાળ વાર્તાઓ ગમે છે, તમે પણ આજે એ બાળકોની વાર્તાઓને યાદ કરો છો, તો એ વાર્તાઓને વાંચશો ને એટલે એ બાળકોના કાનમાં એ શબ્દો પડશે. તમે માત્ર 2 દિવસનો પ્રયોગ, કેટલો બધો લાંબો તો મેં કહ્યો જ નથી, આજે બાળકો સાથે બેઠા હોય અને તમે પુસ્તક વાંચો, અને 1/2 કલાક એ તમારી સાથે નહીં જોડાય, બીજા દિવસે વાંચો, પછી ત્રીજા દિવસે મને 100%ની ખાતરી છે કે તમને કહેશો કે મમ્મી તમારે પુસ્તક, પપ્પા તમારે

પુસ્તક વાંચવું નથી, હું પણ આવી જાઉં છું મોબાઈલ લઈને. તમને થશે કે મોબાઈલ લઈને આવે છે, આમાં નવું શું, એ તો રોજ એ કરે છે. ના, તમે પુસ્તક વાંચો છો એ તરફ એનું ધ્યાન ગયું, એ શબ્દો અથડાય છે, અને જોજો ને એ ત્રીજા ને ચોથા દિવસે તમારી પાસે બેસીને એ પુસ્તકની વાર્તાને વાતોને સાંભળશે. પુસ્તકમાં ક્યારે એવા કોઈ સવાલો અને એવી ફિલિંગ્સ નથી આવતી કે જેનાથી તમને ક્ષણ પૂરતું પણ કંઈક ન કહેવાનું મન થાય, પણ વાત તો કરવાની ગમશે જ તમને. અને એટલે જ કહું છું કે પુસ્તક વસાવો, પુસ્તક વાંચો અને પુસ્તકને સંભળાવો પણ ખરા. વાતને આગળ વધારીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સવાલ એ છે કે આના માટે શું થઈ શકે? સતત સમય ક્યાં છે? ને સમય નથી એવું હું નહીં કહું, પરંતુ સમયનું આયોજન આપણી પાસે નથી થઈ શકતું. કારણ કે પુસ્તક વાંચવું તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, પુસ્તક સાથે જોડાવું પણ બહુ અગત્યનું છે, પણ આપણા મન અને જીવનની આર્થિક

પરિસ્થિતિ ને સામાજિક પ્રસંગો એ પુસ્તકની નજીક ન પહોંચવા માટે ઘણા બધા અડચણો ઉભા કરે છે. એટલે આ અડચણોની વચ્ચે તમે નક્કી કરો, જેમ નક્કી કરો છો ને કે એક દિવસ બહાર જવું, જમવા જવું, અથવા અચાનક ક્યારેક જતા રહો છો, એમ નક્કી કરી દો કે અચાનક ચાર અઠવાડિયામાંથી એક દિવસ દર અઠવાડિયામાં આપણે અડધો કલાક કલાક તો પુસ્તક વાંચવું. પુસ્તક વાંચવું એના સાથે પુસ્તકને કાં તો વાંચ્યા પછી અથવા પુસ્તક વાંચતા હોઈએ ત્યારે કોઈ બીજું સાંભળે એ રીતે વાંચવું, અથવા તો સાંભળવા માટે બીજાને બેસાડી અને પછી આપણે પુસ્તકને વાંચવું જોઈએ. આ પ્રક્રિયા કરવાથી વાંચન એ વિચારમાં બદલાય છે અને વિચારો પછી વર્તુળમાં પ્રસરશે, એટલે ચોક્કસથી તમારા પ્રશ્નો જે જીવનમાં જે ભવિષ્યમાં આવવાના છે એ માટે સક્ષમતા બનશે. પ્રશ્નો તો આવશે, જવાબ પણ મળશે, પણ એની જે સક્ષમતા જોઈએ, એકલતાનો ન અનુભવ થાય એ માટે પુસ્તક એ ઉમદા અને શ્રેષ્ઠ છે. તમે વધારે કંઈ ન કરી શકો તો રામાયણ અને મહાભારતના પ્રસંગોના પુસ્તકોની એ પ્રસંગોને વાંચવા જોઈએ. તમને પણ લાગે છે ભલે ને એવું કે નહીં ગમે યાર, મને તો બધું જ ખબર છે, પણ તમે વાંચશો ને ત્યારે અહેસાસ થશે કે કેવી મજા આવે છે. અને મજા તો સૌને જોઈએ છે, મજાનો દિવસ મોજ છે. આ શબ્દોને માત્ર માણવા નહીં પરંતુ અનુભવવા જરૂરી છે. અને પુસ્તક સાથે અથવા તો તમે કોઈના સુંદર અવાજમાં કંઈક સાંભળવા માગો છો તો તમે એ પુસ્તક એને વાંચવા આપો, પ્રયોગ કરો. જીવનમાં શ્રેષ્ઠ પ્રયોગ શ્રેષ્ઠ રીતે વિના ખર્ચે કરવા મળે તો એ ગુજરાતીને તો સૌથી વહાલો લાગે. અને એટલે જ કહું છું, એક પ્રયોગ કરી જુઓ ને, પછી તમારી પાસે મારી સાથે વહેંચવા પણ કશું નથી એવું કહેવાનો મોકો નહીં મળે. ઘણા બધા અનુભવો, ઘણા બધા શબ્દો અને ઘણી બધી વાતો મળી રહેશે કે તમે મને મારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ પર હજારો લાઇક્સ અને મેસેજીસ મોકલી અને તમે તમારી વાતોને રેડિયો ઉપરથી ફરીથી સાંભળવાનો પણ લાહો મેળવી શકશો. તો યાદ રાખો, આટલું તો કરવું છે, પુસ્તકને વસાવવું છે, પુસ્તકને વાંચવું છે, પુસ્તકને સાંભળવું છે, સંભળાવવું છે, અને એ માટે દિવસમાં અઠવાડિયામાં ક્યારેક પણ અચાનક પણ થોડો સમય પણ કાઢવો છે. ખરું ને? વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પુસ્તકાલયની મુલાકાત બાદ પણ કેટલાક બધા પુસ્તક પ્રદર્શનો પણ થાય છે આપણા શહેરમાં. કેટલાક પુસ્તકો રિલેટેડ સાહિત્યના કાર્યક્રમ પણ થાય છે. કવિઓ અને લેખકોના ઇન્ટરવ્યુઝ પણ છે, જ્યાં તમારું મનગમતું સ્થળ છે, જે રીલ્સ મળે છે તમને, એ ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, એની પર પણ એમના કોટેશન આવે છે. તમારો લગાવ થશે તો વધુ જાણવા માટે રીલ્સ અને એ નહીં પરંતુ એમના પુસ્તકો મેળવવા પડશે. પુસ્તકો આપણે ત્યાં સ્ટેશનરીમાં પણ હોય છે, આપણે ક્યારેય માગ્યા નથી. એ સિવાય પણ એક સુંદર મજાના વ્યક્તિએ પોતાના આર્થિક ઉપાર્જન માટે જ, બિઝનેસ માટે જ, પરંતુ ત્યાં આપણી સરકારી કુમાર શાળાની બહાર અને જહાંરા બાગની આગળની ગલી છે, જ્યાંથી કુંવરબા હાઈસ્કૂલ તરફ આપણા ડેરી રોડ તરફ જઈએ છીએ ત્યાં, અને અવારનવાર તો શહેરની અલગ અલગ જગ્યાઓ પણ, એ ટેબલ પર કેટલા હજારો પુસ્તકો મૂકીને, જ્યાં જૂના નવા પણ એ પુસ્તકોને સ્પર્શીએ ને તો જાણે લાગે છે કે આપણા પુસ્તકો. એવા એવા વિષયો છે કે તમને એનો અહેસાસ પણ અદ્ભુત રહેશે. એની મુલાકાત તમારે કરવી જોઈએ. મુલાકાત જ નહીં પરંતુ એ પુસ્તકોમાંથી ગમતા પુસ્તકો, સસ્તા પુસ્તકો પણ પહેલાં વસાવવા જોઈએ, કારણ કે આર્થિક બોજ ત્યારે જ લઈ શકાય કે જ્યારે તમને કંઈક મળે. મને આશા છે, મને હકારાત્મક એ વિચારનો વિશ્વાસ છે કે તમે પછી ક્યારેય પુસ્તકની કિંમત નહીં પૂછો. બસ પુસ્તક છે, તમને ગમ્યું છે.

સ્પર્શ્યું છે તો ઘરમાં તો વસવું જ જોઈએ એવો વિચાર આવશે. ગિફ્ટ આપવા માટે પણ આ પુસ્તકો ઉત્તમ છે. પુસ્તકની પસંદગી કરવા માટે થોડા ચૂઝી બનવું પડશે, પણ એ માટે પણ જો તમને તમારી ભાષા પર પ્રત્યે, તમારી માતૃભાષા પ્રત્યે એક લગાવ અને સ્પર્શ થયા પછીનો અનુભવ થશે તો ચોક્કસથી તમે એ પુસ્તકની પસંદગીમાં પણ પારંગત બનશો. અને પુસ્તક જ એવું છે કે જે ગિફ્ટ આપ્યા પછી સતત વર્ષો સુધી સચવાયેલું રહે છે અને વપરાતું રહે છે. ઘણા કહે કે કોઈ પસ્તીમાં આપી દેતું, તો પણ પુસ્તક તો પુસ્તક રહે છે, પસ્તીના પુસ્તક પણ ફરી રીસેલ પણ થાય છે. હું તો એમ જ કહીશ કે વાંચન વિચાર કરો અને તમારા વર્તુળમાં પ્રદર્શિત કરો, કારણ કે ગુજરાતી સાહિત્ય વાર્તાઓ જીવનનો અમૃત, અને પછી ધીમે ધીમે લખતા પણ થાઓ. જુઓ તો ખરી તમારા વિચારો કેટલું ઉમદા વ્યક્તિત્વ આપે છે. આ નવી રીલ્સ અને ઇન્સ્ટાગ્રામના સ્ટેટસ અને યુટ્યુબ માટે તમારે ક્યાંય બીજાની કોપી કરવાની જરૂર નહીં રહે, અને એટલે જ કહું છું કે આ રસ્તો અપનાવી જુઓ. મળીએ છીએ આ વિરામ બાદ કે તમારે મારી સાથે શું વાંચવાનું છે, અને હું આવતા અઠવાડિયે ચોક્કસથી તમારા માટે એક નવી કોઈ પણ વાર્તા, નવલકથા, નવલિકા લઈને આવીશ. ત્યાં સુધી આપણે, એટલે કે આ વિરામ સુધી, માણીએ આ સુંદર મજાનો વિરામ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, સમય થયો છે અલવિદા કહેવાનો. મેં આજે વાત કરી છે વાંચનની, વિચારની, વર્તુળની, અને આ ત્રણેય શબ્દો થકી અમે પણ મહિનાના એક શનિવાર અથવા રવિવારે સાંજે મળીએ છીએ. તમે પણ મળો, તમે શું વાંચ્યું છે એ કહો, નથી વાંચ્યું તો સાંભળો અને વિચાર કરો, અને વિચાર કર્યા બાદ તમારા

વર્તુળમાં વહેંચી જુઓ, અમારા વર્તુળમાં વહેંચી જુઓ. આ સાથે અમારા રેડિયો પાલનપુરના હકારાત્મક અભિગમ સાથેના ગુજરાતી સાહિત્યની રચનાઓના કાર્યક્રમ પણ માણતા રહો અને પ્રતિભાવ મોકલો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ આ બધા પર તમે ટેક્સ્ટ અને ઓડિયો મેસેજીસ મોકલી શકો. રેડિયો પાલનપુર @gmail.com પર તમારો મેઇલ થકી પણ પ્રતિભાવ મોકલી શકો. 9512-9966-88 પર વોટ્સએપ કરીને, માત્ર વોટ્સએપ પર અવાજ અથવા સંદેશો મોકલી આપો. કોલ માટે આ નંબર ઉપલબ્ધ નથી. આ સાથે અમે રેડિયો ગાર્ડન પર પણ ફરીથી ઉપલબ્ધ છીએ. તો આપ સૌ સાંભળો, સંભળાવતા રહો તમારા પોતાના અવાજ, પોતાના રેડિયો સ્ટેશનને. ફરી મળીશ આવતા અઠવાડિયે. આરજે આર સતત તમારી સાથે રહેશે, તમારા હકારાત્મક જીવનને વધુ હકારાત્મક બનાવવા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌનો અવાજ, આપ સૌનું સમુદાયિક રેડિયો સ્ટેશન 90.4 મેગાહર્ટ્ઝ. અલવિદા દોસ્તો.

દુનિયાના બંધન છોડી દીધા છે, તે દુનિયાના બંધનની પાયલ છોડી દીધી છે, એવી વ્યક્તિની આજે વાત કરવી છે. વ્યક્તિને આપ માની લો કે એમનું નામ છે શારદાબેન પટેલ. શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જિલ્લાનું નામ પણ કચ્છ. કચ્છ જિલ્લાની આ ઘટના વાત છે મિત્રો 26 જાન્યુઆરી 2001 ની. હાહાકાર મચી ગયો છે જ્યાં જુઓ ત્યાં, જ્યાં જુઓ ત્યાં લોકો રહેતા. શું કરી શકાય, કોણ એનો રસ્તો કરી શકે? આખું અર્થતંત્ર, આખું વ્યવસ્થાતંત્ર, આખું જીવનતંત્ર, આખું જીવનશૈલી, વિચારશૈલી બદલાયેલી છે. જે જગ્યાએ શિક્ષકને સન્માન આપવામાં આવતું હતું, એ જગ્યાએ આજે શિક્ષકને માત્ર અને માત્ર સરકારી પ્રતિનિધિ તરીકે જોવામાં આવે છે, એવી પરિસ્થિતિ. અને મિત્રો, 56 યા દુકાળને ભૂલાવે એવી પરિસ્થિતિ. માણસોએ 10-10 દિવસથી ખાધું નથી, પાણી પીધું નથી, નાવા ધોવાની તો વાત ક્યાં કરી. થયું જાણે એવું, ભૂકંપ આવ્યા પછી દેશ વિદેશથી સહાય આવી શરૂ થઈ. સહાય મોકલનાર કોણ છે? વિદેશી છે, બીજા જિલ્લાના છે, બીજા રાજ્યના છે, બીજા પ્રદેશના છે, બીજા વિસ્તારના છે, અનેક સંસ્થાઓ છે. અને શોધે કોને, કોને આપવું? જે જાય તે પ્રાથમિક શાળામાં જાય. પોતાની ચિંતા કર્યા વગર બાળકો માટે સતત ચિંતા કરનારા શિક્ષિકા બેન માટે શું વિચારી શકાય? વાઢાઈની બાજુમાં, કચ્છના વાઢાઈની બાજુમાં આવેલા ગામની વાત કરું છું. એ સમય માન્ય એડી ચૌહાણ, કે જેઓ અત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પ્રાંત અધિકારી તરીકે, પ્રાંત કલેક્ટર તરીકે ફરજ બજાવે છે, એમણે આ દીકરીને પૂછ્યું કે બેટા, તમારે કોઈ તકલીફ છે? તમારી કઈ જરૂરિયાત છે? તારી દીકરી ઉભા ઉભા રડવા લાગી. એ હા પણ નથી બોલી શકતી, એ ના પણ નથી બોલી શકતી. એ શું જવાબ આપે? રડતી જાય છે ને બોલતી જાય છે કે સાહેબ, આજે ખાધા પીધા વગરનો મારો ચોથો દિવસ છે.

માંથી હું કશું જ લઈ શકતી નથી, કારણ કે હું સરકારી કર્મચારી છું સાહેબ, આપના સિવાય આજ સુધી મને કોઈ પૂછ્યું પણ નથી, મારે શું કરવું છે? શારદાબેન રડતા જાય છે, શારદાબેન બોલતા જાય છે, એની ચૌહાણ એમની સાથેની શક્તિવર્ધક પીણું એમને આપે છે, પણ એ પીણું પીતા પીતા જ શારદાબેન એકદમ ચક્કર ખાઈને પડી જાય છે અને બેહોશ થાય છે. શું થયું હશે શારદાબેનને? શારદાબેન ની નાડી ચકાસતા ખબર પડી ગઈ, જીવે છે પણ બેહોશ છે. તુમ્હે હમ ક્યા સમજતે હૈ, ક્યા પતા તુમ

है। खुदा का डर ना होता तो खुदा कहते तू है। बालको पण चिंतित छे, आसपास उभा छे, ए शाळाना जीवता रहेला मात्र 13 बालको। શું થયું હશે બેનને, શું થયું હશે શારદા બેનને, શું થયું હશે આપણા ટીચરને? ત્યાંથી ફોન કરીને, એમને સંપર્ક કરીને નજીકના શહેરમાં લઈ જવામાં આવે છે। ત્યાંની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓને છેલ્લા 4 દિવસથી ન ખાવાથી, શરીરમાં અશક્તિ હોવાથી, તેમના પેટમાં રહેલા ગર્ભ 3-4 મહિનાના ગર્ભને પણ નુકસાન થાય છે। અને આ શારદાબેન પટેલ જે હમણાં જ પરિણીત છે, જેમનું લગ્ન 2001 ના વર્ષમાં થયું છે, અને લગ્ન કરીને સીધા જે નોકરી આવ્યા છે, શારદાબેનના જીવનનું ભવિષ્ય ચૂંથાઈ ગયું। શારદાબેન તો બેહોશ હતા, એમને તો ખબર પણ નહોતી, ખબર હતી માત્ર ડોક્ટરને અને આસપાસ ઉભેલા વ્યક્તિઓને। જ્યારે ભાનમાં આવ્યા ત્યારે એમને 2 નંબર આપ્યા, એક એમના પિયરનો, એક એમના પતિના ઘરનો, એમના સસરાના ઘરનો। શ્રોતા મિત્રો, ત્યારે ફોન એના પિતાના ઘરે કરવામાં આવ્યો ને, ત્યારે પિતાએ પૂછ્યું કે દીકરીને કેમ છે? મારી દીકરીને તો કોઈ તકલીફ નથી ને, અત્યારે તી જાગતી છે ને, જીવતી છે ને, સજીવ છે ને, અત્યારે તી બેહોશ નથી ને, અત્યારે તેને તકલીફ નથી ને? પિતા રડતા જાય છે અને પૂછતા જાય છે। બાજુમાં ઉભેલા ફોન ઉપર સંભળાય છે એમના માતા પણ દીકરીથી ચિંતિત થાય છે, દીકરીના માટે તેઓ સતત ચિંતા કરતા જાય છે, અને બંને માણસો ત્યાંથી તરત નીકળવા માટે, જે તે શહેરે પહોંચવા માટેની તૈયારી કરવા માટે તલપાપડ બને છે। પણ આવો જ બીજો ફોન એમના સસરાના ત્યાં કરવામાં આવે છે। તોડ કે બંધલ બાંધે પાયલ, ફોન ઉપડ્યો એના પતિએ એમને સમાચાર આપ્યા કે તમારી દીકરી, તમારા પત્ની જે બીમાર છે, અત્યારે હોસ્પિટલમાં છે। એમને ત્યાં સુધી સમાચાર સાંભળ્યા, પણ જયારે એમને કહેવામાં આવ્યું કે એમના પેટમાં જે 3-4 મહિનાનો ગર્ભ હતો, એ ગર્ભ, બેનનું લગ્ન 1999 ના અંતના મહિનામાં થયું ને, 2001 ની હું આ વાત કરી રહ્યો છું, પહેલા મહિનાની વાત કરી રહ્યો છું, એ ગર્ભને હવે નુકસાન છે અને એ બાળક નથી, ત્યારે ત્યાંથી એવો ખતરનાક જવાબ મળે છે। શારદાબેન પટેલને ઉચ્ચારીને ગાળ બોલવામાં આવે છે અને કહેવાય છે કે એને કહેજો કે અમારું હતું તો તે મારી નાખ્યું, તું જેમ મરેલા માટે ત્યાં રોકાઈ હતી એમના માટે તું જીવજે। દર્શક મિત્રો, ભૂકંપમાં જે મરી ગયા હતા, ભૂકંપમાં જેને નુકસાન થયું હતું, અને એક સરકારી કર્મચારી હોવાના લીધે તેઓ ત્યાંથી નીકળી નહોતા શક્યા, એમની પણ તબિયત ખરાબ હતી। શારદાબેન પટેલ અત્યારે પણ હયાત છે, શારદાબેન પટેલ અત્યારે પણ જીવિત છે, શારદાબેન પટેલ બનાસકાંઠા જિલ્લા સાથે પણ સીધી રીતે સંકળાયેલા છે। આપણે એમની સીધી ઓળખાણ આપવાનું ટાળીએ છીએ, પણ આ શારદાબેન પટેલ આજે સમગ્ર કચ્છ જિલ્લામાં, સમગ્ર ગુજરાત રાજ્યમાં એક અદના શિક્ષિકા તરીકે જાણીતા થયા છે, જેમણે પોતાનું જીવન માત્ર અને માત્ર લાઓ તુમ્હારે બચ્ચે ઇન્સાન બના દેંગે, લોગ પૂજેંગે એસે મહાન બના દેંગે, એકમાત્ર આવી શ્રદ્ધા સાથે શારદાબેન પટેલ, જે એમનું કાલ્પનિક નામ છે, જીવી રહ્યા છે। શારદાબેન પટેલનું સાચું નામ ન આપવાનું કારણ કે અત્યારે તેઓની સ્થાયી થયેલી જિંદગીને આપણે વ્યવસ્થિત રીતે અસ્થિર કરનાર કોઈ વ્યક્તિ એમને ન મળી શકે। ફરીથી આવી જીવતી વ્યક્તિઓ સાથે, જીવતી વાર્તાઓ સાથે, દેશ બદલનાર, દુનિયા બદલનાર, વિચાર બદલનાર વ્યક્તિઓ સાથે રેડિયો પાલનપુરમાં મળતા રહીશું। મારો, તમારો, આપણા સૌનો અવાજ એટલે 90.4 પાલનપુર, રેડિયો પાલનપુર, સાંભળતા રહો, જોડાયેલા રહો। જય હિન્દ।

0: Regrets.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
2: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ. પોઝિટિવ પર્સનાલિટી, સકારાત્મક વ્યક્તિત્વ, આ બધા શબ્દો તમે સાંભળ્યા હશે નહીં. હવે આ બધા શબ્દોમાં પોઝિટિવ પર્સનાલિટી કે સકારાત્મક વ્યક્તિત્વ વિશે આપણે ઘણું બધું સાંભળીએ પણ છીએ અને ઘણું બધું જોઈએ પણ છીએ, અને એ પ્રયત્ન કરીએ છીએ કે આપણામાં પણ આ પોઝિટિવ પર્સનાલિટી કે સકારાત્મક વ્યક્તિત્વ આવે. તો એને રિલેટેડ લેટિન ભાષાની એક કહેવત છે, મારી પાસે જે કંઈ છે એ બધું મારી સાથે જ છે. હવે આ કહેવત પાછળનો એક સકારાત્મક કિસ્સો હું તમને સંભળાવું. મુલ્લા નસરુદ્દીન. મુલ્લા નસરુદ્દીન એક અનેરા સૂફી સંત હતા. એમની મજાક ભરી વાતોમાં પણ બહુ જ ગહેરા મર્મ છુપાયેલા હતા. મુલ્લા એકવાર એક દુકાનમાં ગયા, જોકે એને દુકાન તો ના કહેવાય, એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર હતો, ત્યાં ગયા. જરૂરી એવી બધી જ મોટા ભાગની વસ્તુઓ ત્યાં મળતી હોય. મુલ્લા એ જોઈને મુલ્લા ત્યાં ગયા અને તેમને એક બૂટ જોઈતા હતા. હવે એવું કોને ખબર હતી કે મુલ્લાના પગનો પંજો અસાધારણ સાઈઝનો હશે. હવે એવા બૂટ એ સ્ટોરમાં એમને મળ્યા નહીં. મુલ્લાએ દુકાનદારને પૂછ્યું, તારી પાસે ચામડું છે? દુકાનદારે કહ્યું, હા. ખીલ્લી છે? તો કે હા. અને સોય? દુકાનદારે કહ્યું, એ પણ છે. તો મુલ્લાએ કહ્યું, તો પછી વાર શું, લે મારા પગનું માપ અને બનાવી દે મારા માપના બૂટ. અહીંયા આ કિસ્સો પૂરો થઈ ગયો. પણ આપણે વાત કરતા હતા પોઝિટિવ પર્સનાલિટીની. તો જો તમારે પર્સનાલિટી, પોઝિટિવ પર્સનાલિટીના માલિક થવું છે, તો તમારા દિલને આ સવાલ પૂછો. આત્મવિશ્વાસ છે? હિંમત છે? જવાબદારીની ભાવના છે? સાચું ખોટું પરખવાની સૂઝ છે? સારું વર્તન કરવાની ક્ષમતા છે? સારી વાણી છે? એક્ચ્યુઅલી આ બધું જ મૂળભૂત રીતે દરેકે દરેક માણસમાં પડ્યું જ હોય છે. એનો ઉપયોગ ન થાય અને એના પર ધૂળ ચડી જાય એવું જરૂર બને. હવે આ ધૂળને ખંખેરીને એને આગળ પોતાના લક્ષણોને ખીલવીને જે ફૂલ બનાવીએ એનું જ નામ છે પોઝિટિવ પર્સનાલિટી. તો હવે સમજાય ને પેલી લેટિન કહેવત? આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ. ચીન દેશની એક લોક વાર્તા છે. એક પવિત્ર પુરુષને એક રાતે સપનું આવ્યું. આ સપનામાં દેવદૂત અને સ્વર્ગની મુલાકાતે લઈ જાય છે. દેવ

0: તમે સાંભળી રહ્યા છો.
1: પરંતુ અફસોસ એ વાતનો છે કે હજુ તો એમને ચાહેલી વસ્તુ અમે એમને પહોંચાડીએ એની પહેલા જ લોકો પ્રાર્થના કરવાનું છોડી દે છે. દોસ્તો, સપના સેવવા આપણને સૌને ગમે છે, બલકે એક્ચ્યુઅલી તો જોઈએ જીવનમાં ડગલે ને પગલે આપણે કોઈ ને કોઈ બાબતના સપના આપણે સેવતા હોઈએ છીએ. કરિયર, રિસ્પેક્ટ, બિઝનેસમાં સક્સેસ, એક બહુ સારો લાઈફ પાર્ટનર, આવી તો કેટલીય લાંબી લિસ્ટ છે જેના આપણે સપનાઓ જોતા હોઈએ છીએ. પરંતુ ખાટલી મોટી ખોડ એ વાતની છે કે આ સપનાને આપણે વળગી નથી રહેતા. એને બદલે જો સપનાને ખંતપૂર્વક વળગી રહીએ તો એકના એક દિવસ એ સપના જરૂર સાકાર થાય છે. અને અહીં જે ચીનની આ વાર્તા છે એ આપણને એ જ શીખવાડે છે કે આપણે જો આપણી મનોવંચિત સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો આપણા સપનાને વળગી રહેવું પડે છે. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામના.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારા વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે

મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શહેરનો અવાજ એટલે 91.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.
1: અભી અલવિદા મત કહો.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599668 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ.

0: પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
0: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12

9512996688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે

0: હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો બાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-9666-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: ને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયા ના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: ओ तोरे जुल्फ में फंस गया मोर राजिया, रे नागन डस गई,
1: डस गई,
0: डस गई।

0: માણસ બીજાથી ભરમાય એ તો ઠીક, પણ જ્યારે પોતે જ પોતાનાથી સ્વયંથી છેતરાય એને વિધિની વક્રતા નહીં તો બીજું શું કહી શકાય. હું છું આરજે અંજલી, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. એક શેર છે જ્યાં પૂરેપૂરી ગંભીરતા સહિત જીવનની નિષ્ફળતાના કરુણ રહસ્યો ખોલી આપે છે, આની પુષ્ટિ પણ ત્યાર પછીના શેરમાં થતી જોવા મળે છે. એટલે હું તમને એક શેર સંભળાવવાની છું જેમાં હું જે કંઈ બોલી રહી છું એ તમને સમજાશે. આ જે શેર છે એની સાંકળમાંથી જ અનુભવો વરવી વાસ્તવિકતાથી કથા ગઝલકારે આરંભી છે. ગઝલના મતલાનો શેર એવો ચોટદાર હોવો ઘટે કે જેનાથી આખી ગઝલ રસાનુભવવાહી બની રહે. 20મી સદીના 3રા-4થા દસકાના ઘણા ગઝલકારો આ મુદ્દા પરત્વે ઝપાન છે, શૂન્ય પણ એમાંથી બાકાત નથી. જીવનના અનુભવો દ્વારા જ આપણને અનહદનો ભેદ સમજાય છે. કોઈ ત્રીજી વ્યક્તિનો જીવનમાં પ્રવેશ સૂચક હોય છે એવી વ્યક્તિ માનવ રૂપે, અતિમાન રૂપે કે પછી દિવ્ય સ્વરૂપે પણ સંભવી શકે, પરંતુ એવી કોઈ ત્રીજી વ્યક્તિની નજરથી ઘેરાતા જ આપણને અનહદનો ભેદ સમજાય છે. સૂફીવાદી વિચારધારાની અસર હેઠળ આ લખાયેલો શેર તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો, ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો જે દિવસે હું કોઈની નજરોથી ઘેરાયો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, અને આજે હું તમારી સમક્ષ અમુક શેર શૂન્ય પાલનપુરી સાહેબના અને એના અર્થ પ્રસ્તુત કરી રહી છું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: જીવનના આરંભથી અંત પર્યંત પળી પળી કેટકેટલા મહાભારત રચાય છે. ઘણીવાર આપણે બીજાની નજરે જોતા થાક ખાઈ જઈએ છીએ, તો ક્યારેક માણસ પોતે જ પોતાનાથી પોતાના પડછાયાથી ભરમાય છે. જીવનની વરવી કહો કે નરવી, વાસ્તવિકતાની આ ગઝલકારી મતલાના શેરમાં કેવી અભિવ્યક્તિ કરી છે એ સંભળાવું. ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો, ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો, કોને જઈને કહેવું કે મારો જ પડછાયો હતો. ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો, કોને જઈને કહેવું કે મારો જ પડછાયો હતો. ખરેખર માણસ બીજાથી ભરમાય એ તો ઠીક, પણ જ્યારે પોતે પોતાનાથી જ સ્વયંથી છેતરાઈ જાય ને ત્યારે કેવું કહેવાય. આ એનો જ એક શેર હતો. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4

0: કવિના નિજી દસ્તખત સમા આ શેરમાં સુન્ય સાહેબે આમ જોવા જઈએ તો પોતાની કેફિયત જ કહી છે. એમના બયાન મુજબ એમને જીવનમાં આવા પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવ પ્રસંગોપાત થતા રહ્યા છે. મનની વાતને સર્જક કલાકારોનો મર્મ ભાવક સમક્ષ ઉઘાડી આપે છે અને એ જ આ શેરની ઉપલબ્ધિ છે. ત્રીજો જે શેર હું તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું એના અનહદના નાદ પરથી વળી પાછું વાસ્તવિકતાની ભૂમિ પર લાંગરે છે. સમજ જરા વધારે સ્પષ્ટ થાય છે. કવિને પોતે વિના વાંકે જીવન આખું વગોવાયા હોવાની અનુભૂતિ થાય છે. આ અનુભૂતિ કવિએ નકરી અનુભૂતિ રૂપે જ વ્યક્ત કરી છે અને કંઈક આ રૂપે છે. નામ પર મારા કોઈ શરમાય એ એની કસૂર, નામ પર મારા કોઈ શરમાય એ એની કસૂર, હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો. ખુદ ઉષા સંધ્યાને એનો દઈ શકી કોઈ જવાબ, ખુદ ઉષા સંધ્યાને એનો દઈ શકી કોઈ જવાબ, લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ રેડિયો પાલનપુર પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આકાશે રક્તરંગી ચાદર છવાય છે. આ દ્રશ્ય ઘણાએ જોયું જ હશે. દ્રશ્ય કલ્પન પ્રયોજતા એ રક્તિમાં કેમ પથરાઈ હશે? પ્રાતઃ અને સંધ્યાના રંગો શાની લાલીમાં પ્રગટાવતા હશે? એનો ઉત્તર ઉષા કે સંધ્યાવાસી નથી. પ્રકૃતિના આ રહસ્યને કોઈ પામી શક્યું નથી. પણ આવું બધું ટીપણું ગઝલના સાદા તીર મારનારને કદાચ ન પણ રૂચે, તથાપિ એમાં માનવ સંબંધો પ્રતિ ઇંગિત કળાશે. આ સંદર્ભમાં શૂન્યનો જ એક બોલકો શેર તરત જ સ્મરણે ચડે છે. હરણ સીતાઓનું માત્ર એક બહાનું છે. તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી, તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી, ભર સભામાં હું નહીતર ખૂબ મૂંઝાયો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
0: એકાંતવાસમાં પણ આપણને કોઈના ઇશારે આપણી એકલતા, જીવનનો મૂંઝારો દૂર થાય છે. જીવનમાં અન્ય વ્યક્તિઓનો પ્રવેશ આપણા એકાંતોને હૂંફથી ભરી દે તેવો હોય છે. કૃષ્ણના અદ્રશ્ય ઇશારે, કોઈના દિવ્ય ચક્ષુના ઇશારે, દ્રૌપદીની જેમ જીવતરનો મૂંઝારો દૂર થઈ જતો હોય છે.

0: નહીતર મૂંઝાયો હતો માં કવિની કેફિયત છે. એ ભગતના તરફથી પૂર્ણત્વ તરફનો ઉદ્ગાર છે. ઉત્તર શૂન્યની મોટાભાગની ગઝલોમાં આમ અનહદ નાદનો ત્રીજો સૂર સંભળાય છે, પરંતુ ઘણીવાર જીવનમાં પ્રિય વ્યક્તિનું મિલન થઈ શકતું નથી. તેવી રીતે ભ્રામક સત્યમાં માયામાં રાચતા આપણું ઈશ્વર સાથે મિલન થઈ શકતું નથી. એવા વેરલા તો કોઈ પીર ફકીર કે ધ્રુવ પ્રહલાદ કે નરસિંહ મીરાજ હોઈ શકે, ના અન્ય. આ અનહદની અનુભૂતિ એના બુલંદપણામાં ઉપર ઉપરથી શાંત દેખાતી સંવેદનાના ઊંડાણોને સ્પર્શી જાય છે. એમાં કવિનું પોતાપણું પ્રગટે છે. આવી સ્વનાભૂતિની ગઝલનું પોત નક્શીદાર બન્યું છે. એની પ્રતિતિ આપણને મગતાનો શેર કરાવે છે. આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ, આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ, એના પાયે શૂન્ય કેરો પ્રાણ પુરાયો હતો. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

બ્રેક પહેલાં મેં તમને એક શેર સંભળાવ્યો, આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ, એના પાઈ શૂન્ય કેરો પ્રાણ પુરાયો હતો. મતલાનો આ શેર વાંચતા જ આપણને ઘાયલનો આ શેર સહજ યાદ આવી જાય. કે ઉજાગરા કર્યા છે ઘાયલ, કે ઉજાગરા કર્યા છે ઘાયલ, આ ગઝલ ત્યારે માંડ ઉગી છે. શૂન્યની આ ગઝલની ભાષાની ઇમારત ધ્યાનાકર્ષક બની છે. અભિવ્યક્તિનું સારલ્ય ગઝલની દુર્બોધ બનતી અટકાવે છે. ગઝલનું શીર્ષક સૂચવે છે તેમ આ રચના ચિંતન સંવેદન રચના રીતિ ગઝલ્ય શૈર્યત કલ્પન વિનિયોગ અને તાજગીપૂર્ણ બનાવે છે. ગાગા લગાના ચાર આવર્તનો અને ગાલ ગા દ્વારા ગઝલ બંધ ચુસ્તીપૂર્વક સુપેરે રચાયો છે, એ જ એનું સાર્થક્ય. છેલ્લે ઘાયલના શીરથી શૂન્ય અને એમના ગઝલ દરમિયાન

0: ને સલામી આપીએ છીએ. કેમ ભૂલી ગયા દટાયો છું, કેમ ભૂલી ગયા દટાયો છું, આ ઇમારતનો હું એ પાયો છું. નાના બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

નમસ્કાર, આજનો શો તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો. આજના શોમાં મેં શૂન્ય સાહેબના લખેલ અમુક શેર તમારી સમક્ષ પ્રસ્તુત કર્યા, જે મેં લીધા છે એક પુસ્તકમાંથી, જે પુસ્તકનું શીર્ષક છે કવિતા શૂન્ય વિશેષ, જેના તંત્રી રમેશ પુરોહિતજી છે. અને આ પુસ્તક બહાર પડી હતી 2022માં. એમ તો શૂન્ય સાહેબે ઘણું બધું લખ્યું છે અને એ ઘણું બધું હું અવારનવાર તમારી સમક્ષ પ્રસ્તુત કરતી હોઉં છું. આજે એમના અમુક શેર અને એ શેરનું અર્થઘટન તમારી સમક્ષ પ્રસ્તુત કર્યું, એ તમને કેવું લાગ્યું એ અમને જરૂરથી જણાવજો. રેડિયો પાલનપુરના વોટ્સઅપ નંબર 9512996688 પર. ક્યાંય જતા નહીં, રેડિયો પાલનપુર સાથે સંકળાયેલા રહો. અમારા

0: બધા જ આરજીના શો માણતા રહો અને એમના શો કેવા લાગે છે એ પણ અમને જણાવતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો.

પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલંપુર 90.4 FM. હું છું આરજી પ્રિયંકા અને આપણે વાત કરતા હતા પન્નાલાલ લિખિત પુસ્તક માનવીની ભવાઈની. છપ્પનિયો દુકાળ પડ્યો છે અને છપ્પનિયા દુકાળને કારણે બધાને ખબર છે કે અંત નજીક છે, મોત નજીક છે, પરંતુ માણસોને પોતાના માયાનું પૂંછડું છૂટતું નથી. કોઈને નથી છૂટતું પોતાનું ઘર, તો કોઈને નથી છૂટતા પોતાના વાછરડા, કોઈને નથી છૂટતા પોતાના સોના ચાંદીના એ દાગીના, તો કોઈને નથી છૂટતું પોતાનો એ પ્રેમ. આગળ આ માનવીની ભવાઈમાં માયાનું પૂંછડું જીતે છે કે કુદરત, જાણીશું આજના એપિસોડમાં. એક તો ઉનાળાનો દિવસ હોય તે પાછો કામ વિનાનો, ઓછું હોય તેમ માથે ભયની લટકતી એ તલવાર, ખૂટતો જ ન હતો. રામાએ તો કહ્યું પણ ખરું, આ ધન બાપડાના ટાંડિયાના ભૂખે ભાગી ગયા છે તે શું હેડતા જ નથી. ઢોર ધાડે ગયા અને કાળું પેલી ભ્રમરે છવાયેલી ડુંગરીઓની વાત કરી, ત્યારથી તો લોકોની નજર દિવસ રાત નદી કાંઠા તરફ રહેતી. ત્યાં વળી લાંબેના સમાચાર આવ્યા, કોક વણઝારાની બાદળને લૂંટાણી, પણ દૂરની ક્યાં વાત. બીજી જ રાતે પાડોશના ગામે બુમરાણ મચી, ઢોલ વાગ્યા અને બંદૂકો છૂટી, સામસામા પડકાર દેવાયા ને ઘડીકમાં તો ગામ

લોક અહીં અવાયું. કાળુનું ગામ લોક તો એને શરણ આપે કે સામેના એ ગામમાં ફરી રહેલી મશાલો ને અજવાળામાં દેખાતા પેલા ઓળાને જોઈને ક્યાંક ભાંગવા માંડે. સૌ કોઈને ખાતરી હતી ત્યાંથી નીકળેલા ધાડા નક્કી આ તરફ વળવાના. વાઘે લોહી ચાખ્યું હવે.

અલબત્ત ફળી ફળીના જુવાનો તલવાર તીર કામઠા લઈને તૈયાર રહ્યા, પણ તે વગર લેખાનું જ મરી ન જવાનું, પહોંચી વળાય એવું તો હોય જ નહીં એવો હિસાબ સાથે એ આગળ વધ્યા. જ્યારે કાળું તો ખાંભીના ઓરતા તો રાજુને જ ઓગાળી નાખ્યા ને પેલા મર્દનો ધર્મ પેલી ભૂતાવળે ભૂંસી આપ્યો. એક તો ભગવાનને માર્યા ને ઉપરથી એ પાછા આપણ મારીએ. ભૂખ ભૂંડી છે ભાઈ, માનવી ભૂંડું નથી, આ વિચાર સાથે કહેતો આપણે તો નિયમ, આપણે તો મારો આવશે તો હાથ ઉગામવો, નકર કદીએ નહીં હો, ભલે ને આખું ઘર લૂંટી જાય. એક રાતે ગામને ઝાંપે બેઠેલી વિચાતની ટોળીઓને એને કહેલું, અલે તમે મારી મારીને કેટલા મારવાના, એટલામાં તમને કોઈક દાજનો માર્યો નહીં ઝાપટે? ઝાપટે ત્યારે ઝાપટે. વેચાતે કહ્યું, જીવીએ ને તો રાજ રાખવું, પણ વેચાતને આમ બડાશ માર્યા વગર છૂટકો ન હતો. ઘર દીર 10 શેરદાણા લીધા હતા, પછી આમ બડાશ મારીને પચાવવાના તો ખરીદ ને, ઉપરાંત બાકીના 10 શેર મેળવવાના હતા.

મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. બીજી જ રાતે ગામની ઓતરાથી પા નદીની આ બાજુ પેલી લાંબી નાળવાળી બંદૂકને જામનગરી ચંપાઈ.

ત્રણ અવાજ આવ્યા. હજુ તો એ લોકો આવતા હતા એ ઘોકો ભરીને પીએ એટલી વાર થાય, પણ એ પહેલાં તો ગામમાં ફફડાટ મચી ગયો. ક્યાં નાસું ને ક્યાં નાસું, કોઈ સૌ બાવરા બની બેઠા. સ્ત્રી પૂછે એ પુરુષ ન હતો સમજતો, અને પુરુષની ચેતવણી આપે એ સ્ત્રી નથી સમજતી, જ્યારે છોકરા તો વચ્ચે લેખામાં જ ન આવતા હતા. માનવ જીવનની એ વેલ અત્યારે ઉલટી ભાર રૂપ હતી.

ચેતો ચેતવું હોય તો ને થઈ જાવ આડાવળી. હા હા, પેલા ઘરથી 10 સેર દાણા બાકી છે ને એ કોઈ નહીં આપે, પણ જોજો કોઈને જીવ લેતા નકર આ તો ભમરાવાળાનો ન્યાય. જો એક માર્યો તો બધાએ તમારા ઉપર વરવા.

અને સાચે સાચ પેલા હમણાં જ ઉગેલા ચોથિયા ચંદ્રમાના આછા અજવાળામાં એવું લાગતું જાણે મધમાખો ભમરીઓના ટોળા ન આવી ગયા હોય, એવો જ ગણગણાટ ને એવી જ ઝડપ. જેમ જેમ પાસે આવતા હતા તેમ તેમ જાત જાતના અવાજ ઉઠતા હતા. કોઈ માતેલા મસ્ત રણવીર સરખા, તો કોઈ વળી રુદનના વળવળાટ ભયંકર પીડામાંથી ઉઠતા હોય એવા. જામપે આવેલા કુવા આગળ એક વળી અવાજ થયો. કાળુએ ભલી, કંકુ તથા ફળીની બીજ સ્ત્રીઓને અને બાળકોને મહામુસીબતે બેસાડી રાખ્યા. હમણાં નહીં, હું કહું ત્યારે ઉઠજો ને પેલી પાછળ વાડમાં ઉકરડામાં સંતાઈ રહેજો. જોજો ક્યાંય બીકના માર્યા વેગળે ન જતા. પણ સ્ત્રીઓ અને બાળકો આ અવાજ સાથે ખળામાં બેઠેલા પક્ષીઓની જેમ છૂ થઈ ગયા. કોઈ કોઈના ગભરાટના માર્યા ધાડ તરફ જ. આખા ગામની આ જ હાલત હતી. ધણીને પત્નીનો ભાવ ન પૂછ્યો તો પત્નીએ છોકરાઓનો, ધાવતા બાળકોને પડતા મૂકી જનાર માતાઓ પણ હતી એમાં. કોઈ કોઈનું સગું ન હતું, કોઈ કોઈને ઓળખતું જ ન હતું. જ્યારે મૂકી તો ત્યાં ધાડ આવતા પહેલા જ જાણે પોતે લૂંટાઈ બેઠા હતા. માલી ડોશી ઘરેણાની પોટલી લઈને કોણ જાણે કઈ ઘડીએ છટકી ગયા, ક્યાં ગયા તેનો પત્તો જ ન લાગ્યો. નાનાની વહુ ખોડીનો સાંજો પગ થયેલા ગભરાટે નાઠી ફળી વચ્ચે રોકકળ કરતી છાતી કૂટતી પડી હતી. ડોશીની શોધાશોધ કરી રહેલા રણછોડ નાનોએ એક છેલ્લી ઘડીએ ભાગ્યા. ભાગતા ભાગતા બે ભાઈ વળતા બબડતા હતા. રણછોડ કહેતો, બાપ રે.

આવામાં એ હવે એને ક્યાં ખોળવી? જ્યારે નાનો તો રણછોડને મારવા ધસતો. લેખા, મેં કીધું તું ને કે લાવને ક્યાંક દાટી દઉં, પણ પેલી જીવની તરસી ડોસી. ઠીક છે, હમણાં તો નથી કહેતો, પણ જો ગણું જાય તો દેખ તારી ભલે કરું, ડોસીને તો ઝટકાવી જ નાખું. પણ ખરી રીતે ભાગી જનાર કરતા પેલા ભગાડનાર વધારે બાવરા હતા. ક્યાં બેસું ને ક્યાં ન બેસું? આ ઘરમાં ખાવાનું મળશે કે પેલા પહેલી કોઠી અપાવી કે કોઠલા? તો કોઈને કોઈ વળી મરતા ત્યાં મોકળા માંડતા હતા, ગાંસડી બાંધવા માટે લુગડા થમાવતા હતા. અને આમ જેને જે સૂજ્યું એ ખરું. કોઈ કોઠીઓ ભાગવા માંડ્યા ને કોઈ વળી ટોપલી સુંડલું કે લુગડું જે હાથમાં આવ્યું એ ભરવા લાગ્યા, તો કોઈને ભરેલી ખેંચી લેવા ઉપર જ રહ્યા. પેલા કોટલે વળેલાઓની પણ આ જ હાલત હતી. દૂધ નહીં તો દહીં, ધાન નહીં તો ખાણ. અરે કોઈને કોઈ ખાણ ખાણનો ભેદ જ ન સમજાય. અરે એમાંય મોંમાં ઘાલીને દીધું ને જીત્યું, છેવટ હાથમાં લઈને પલાયન થઈ ગયું એ. કોઈ કોઈ તો હાથમાં આવેલું પડતું મૂકી દેતું, એમ વધારે લેવાની લાલચ હોય એ ગુમાવી બેસતું. અહીંયા છોકરાઓની એ જ હાલત.

અને એ માથા સાટે માલ હતો. ઉચકવા જતા ગળા ઉપર કોઈનો પગ પડતો તો ખલાસ. કાળુની ફળી ગામમાં આથમણી પા છેલ્લી હતી. કાળુએ પેલા લીમડાની જે ઉભેલો જોઈ રામો નાથો અને ફળીના બીજા બે જુવાનોએ નાસવાને બદલે એની પાસે જઈ અને ઊભા રહ્યા. શું વિચાર છે કાળુભાઈ? રામાએ પૂછી. વિચાર તો, કાળુ હસ્યો, ખણાય છે રામા. એક મનમાં થાય છે કે સામા થઈએ, અને વળી બીજા મનમાં એમ થાય છે કે આપણી પાસે કાંઈ નથી ને અમથો જીવ જોખમમાં નાખવો. આવા બધા ગોટાળા કરી રહ્યો છું, પણ તારે તો ભાઈ મંગળીઓ છે એટલે કા નહીં લૂંટાય? જોને, કેડિયું પોતિયું કાઢીને કણગમાં ભળી જાય એવો. તું જો ખરો પેલી ઓટલી પર બેઠો છે કેવો, મંગળીયાને જોયા વગર આમ જો પેલી મસાલો આપા વળી. ત્યાં તો નાથો બોલ્યો, આ આણી પાય વચ્ચે ઘેરાઈ જઈને નહીં કાળું. કહેતા કહેતા તો નાથાય મુઠ્ઠીઓ વાળી.

એની પાછળ પેલા બે જુવાનો રામાને ધોતિયું ઊંચે ચડાવવા માંડ્યું. શો વિચાર છે કાળું? તું તારે જા, હું આવું છું પાછળ, ને રામો છટકી ગયો. જ્યારે કાળું તો ભાગવાને બદલે હાથમાં રાખેલું કામઠું લઈને લીમડાને થડે મૂક્યો. કેડીઓને ફાળ્યું ઉતારતા ભેગી છરી છરીને પેલી દોરી વીંટી લીધી ને એ લોચાને લીમડાની બેડમાં ઝીલાવ્યો. પહેરેલા ધોતિયાને કચ્છ અરે લંગોટી જ જોઈ લો ને. બીજી ક્ષણે એ તીર કામઠું લઈને વાંદરાની જેમ લીમડાના બેડ પર જઈ બેઠો. ફળીની બે બાજુઓથી ધાડા આવ્યા. જેણે જ્યાં ફાવ્યું ત્યાં ઘૂસવા લાગ્યો. દસેક જણ કાળુના ઘર તરફ વળ્યા. કાળુએ કમાડું ઘાડું જ રખાવ્યું હતું. મંગળો બાજુની ઓટલી પર લંગોટી ભેર થઈને બેઠો હતો. ધાડાને જોઈ રડવા લાગ્યો. રડતો રડતો કહેવા લાગ્યો, કાંઈ નહીં હે ભૈયા ઘરમાં તો. પણ કાળુની આ કળા કંઈ કામ ના આવી. કોઈ સાંભળતું હશે? પેલું ટોળું તો સીધું ઘરમાં બેઠું. કાળુનું લોહી ઉકળી આવ્યું. ઉતરું કે ન ઉતરું? પડકારું કે મરવા દઉં? ફિકરમાં ફિકરમાં પેલા પડ ભીતિયામાં બાંધેલી બળદો જ હતી, જે કંઈક રહેલી ખાલી કોઠીઓ કોટલાની તોડફોડની. બાકી અનાજ તો ક્યારનો એ ઠેકાણે કરી રાખ્યો હતો. પોટલી બાંધીને ઉકરડામાં જુદે જુદે ઠેકાણે ખાલી આવ્યો હતો. જ્યારે કપડાની પોટલી લીમડાની એ ઉપલી ડાળે બાંધી હતી. અરે, ચૂલો પાણિયાર એવા કરી રાખ્યા હતા જાણે મહિનાઓનું અવાવરું ઘર ન હોય. પણ છતાંય મારું વાલા પટેલના દીકરાનું ઘર લૂંટાય એ અહમ વધારે રંગતો હતો ને તે મારી દેખીતી આંખ.

કાળુએ પેલી છરીને મ્યાનમાંથી ઢીલી કરી કેડે ખુશીને તીર કાંટા સાથે ધીમેકથી ઉતરી પડ્યો. પોતાના ઘર તરફ જઈ રહેલા બીજા ટોળા ભેગોએ ભળી ગયો. મંગળો હજુ ઓટલી પર બેઠો હતો ત્યાં કાળુ તો એને અનેક કુંજીઓ શીખવાડી હતી, પણ આ ભૂતાવળ જોઈને મંગળાની ડાગળી ચસકી ગઈ. પછી તો અક્કલ લડવાની ક્યાં જ હોય, કેમ મંગળ જાય? કાળુની આગળ ચાલતો એક જણ મંગળ તરફ વળ્યો, કાળુને ઓળખી પાડ્યો. એ કનકો હતો, પણ મંગળિયાનો મામો ન ઓળખી શક્યો. ઓળખ્યો તો એ તાકી જ રહ્યો, જાણે માનતો જ ન હોય પાડા સરખો કનકો મામો અને આ ક્યાં. મામાએ ભાણિયાને છાતી વળગાડ્યો. કોણ જાણે કેમ મંગળો પોખ મૂકીને રડી. કાળુને મંગળા ઉપર ચીડ ચડી, આ છોકરાને વળી શું દુઃખ પડ્યું છે? અને આ ચીડ ચડવાનું કારણ તો કનકો રોકાઈ રહ્યો હતો એ હતું, ને મામા ભાણિયાના મિલન વચ્ચે પડવું જ હતું. કનકાના કાનમાં કહ્યું, કનકાભાઈ એ ફરાતું ઘરમાં હેડ, ઇધર ઉધર ફાંફા મારીને કહે પેલા ધાડરે અહીંથી લઈ જા બીજે ઠેકાણે, નકર પેલી આ આપણા ભાણિયાને મારવા વખત આવશે. કનકો સમજી ગયો ને ઘરમાં બેઠો. પાછળ કાળુએ ટોળા ભેગો ભળી ગયો. કનકાએ હસે હસે કરતા કરતા કામઠું ઠોક્યું, ત્યાં તો કોઈ કોઠીમાં નાખી જોયું. ત્યાંથી વળી ગુંજારમાં બેઠો, પાંચ સાત સ્ત્રી છોકરાઓની સાથે એને હતા, ભેગો કાળુએ હતો. ને ગુંજારમાંથી નીકળતા કનકાએ બૂમ પાડી, અલ્યા અહીં કાંઈ નહીં હે, હેડો પેલે ઘેર. ને 20-25 માનવીઓ હેડો ને હેડો કરતું ઘરમાંથી બહાર નીકળી ગઈ, સાથે કાળુએ નીકળ્યું. ભાઈયા એક લુગડું તો આલવું પડે, કનકાએ કહ્યું. ક્યાંથી આલું, કાળુને ફાળ પડી. હાળો આ તો ઓળખીતો સિપાહી હેડ ઘાલે છે, હું થોડાક દાણાની ઢગલી કરી આવ્યો વાડમાં, પણ

તેણી હણામાં જાઓ, ત્યાં તારે એમ કે લઈ જા મંગળિયાની પુત્રી, જા કનકો એ લઈ આવ્યો ને તે પાછી પહોંચાડવાની શરતે. આ ધાડા હવે ક્યાં નીકળશે કનકાભાઈ? આ તો હાળા લૂંટવાને બદલે ભાંગફોડ કરે છે.

બસ આ જાંપે જઈને બંદૂક ફોડે એટલી વાર કનકો પેલી પોતરી સાથે ચાલતો થયો. કાળુએ ભય જેવું તો હવે કંઈ રહ્યું નહીં. અલબત્ત ઘરની ચિંતા હતી, પણ એ ગામમાં આંટો મારવાની, રંગઢંગ જોવાની લાલચ આગળ નજીવી બની. કનકા પાછળ જતા ટોળા સાથે એ ચાલવા લાગ્યો. ગામમાં અર્ધનગ્ન માનવીઓનો મેળો ભરાઈ ગયો. જાણે મશાલો તો દિવાળીને દિવસે પેલા મેરાયા જોઈ લો, પણ આ સિવાય કાળું પણ જોતો હતો. આમાં વારું કેટલા અને ધાડું કેટલા. કનકાને બંદૂક ફોડવા, પેલા ધાડાને બહાર નીકળવાનો સંકેત સૂચવવા ગામને ઝાંપે રવાના કરી કાળું પોતાને ત્યાં પાછો ફર્યો. અધિરાઈ સાથે બંદૂક છૂટવાની રાહ જોવે છે ત્યાં તો એક ટોળી મસાલ સાથે એના ઘર તરફ વળી. એના વખત કાળું ગુંજારના માથા પર સંતાઈ છૂટકો હતો. બેઠે બેઠે એણે એ ટોળીને ઘરમાં પેસતી ને પાછી ભાંગ ફોડ કરતી જોઈ. જરાક જ વારમાં કંઈક ગડમથલ કરતી એ ટોળી બહાર નીકળીને તેમ લાગવા માંડી. ત્યાં તો મંગળિયાનો અવાજ સાંભળ્યો. હું ઘંટી તો નીંદ લઈ જવા દઉં, ઓએ કનકામાનો ભાણો. કાળું બિલાડીની જેમ માથા ફરતી ઉતરી આવ્યો. મનમાં નક્કી કર્યું હતું, ઘંટી લઈ જાય તો લઈ જાય, પણ ત્યાં તો લોકોએ મંગળિયાની વાત માન્ય રાખી. તું તો અમારો એ ભાણો, કહી ઘંટીને નાથાના ઘર આગળ પડતી મૂકી ચાલતા થયા. મંગળિયો પડ ન ઊંચકવાનો ન હશે, એની ઉપર જ બેસી રહ્યો. કાળુએ બહાર નીકળીને જોયું તો ફળીમાં બે ચાર મશાલો રહી હતી. ત્યાં વાત થયો અને બધા ઝાંપા તરફ વળવા. આપણે સાંભળી રહ્યા છીએ માનવીની ભવ, પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ પુસ્તક. આવતા એપિસોડમાં વધુ જાણીશું કે આગળ આ માનવીની ભવાઈ કેટલે જઈને અટકે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજે પ્રિયંકા. મળીશું આવતા એપિસોડમાં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલન.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને

તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-9966-88 9512-9966-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 9512-9966-88 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: पक्का पालनपुरी न्यू ओला किटले ट्यून रहे मस्त रहे सामर्थ्य रहे ओनली ऑन 90.4 एफएम रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन.
1: મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: વાર્તા ડોક્ટર ભાવેશ પંડ્યાના સ્વરમાં દર મંગળવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે, પુનઃ પ્રસારણ દર શુક્રવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે.
1: દરેક વ્યક્તિના જીવનમાં એવી તો અનેક નાની મોટી ખાટી મીઠી ઘટનાઓ બનતી હોય છે, કદાચ એમાંથી જ કોઈ એવી એક ઘટના બની જાય છે કે જે જીવનનો હેતુ બની જાય છે, લક્ષ્ય બની જાય છે. અને આવી જ હેતુ લક્ષી સત્ય ઘટના ઉપર આધારિત કે જેના પાત્રો હાલ પણ આજે આપણી વચ્ચે, મારી વચ્ચે, તમારી વચ્ચે ક્યાંક ને ક્યાંક હાજર છે, જીવંત છે. અને એમના જીવનમાં બનેલ એવી ઘટનાઓ કે જે દરેકે દરેક વ્યક્તિને સ્પર્શી જાય છે, હૃદયને અડી જાય છે. તો આવી જ જીવંત વાર્તાઓ આપણને પ્રસ્તુત કરશે ડોક્ટર ભાવેશ પંડ્યા. સાંભળીએ ડોક્ટર ભાવેશ પંડ્યા સંકલિત જીવંત વાર્તાઓ રેડિયો પાલનપુર 90.4 એફએમ ઉપર.
2: એક નાનું ગામ, ગામમાં એક પટેલ. આ પટેલની વાર્તા છે. સમગ્ર ગુજરાત જ નહીં પણ દેશ અને દુનિયામાં શિક્ષણ માટે જેમના પ્રયોગો પ્રખ્યાત છે એવા ગીજુભાઈ ભદેકાની ભાષા શિક્ષણ માટેની વાત છે. એકને એક વાર્તાને જુદી જુદી રીતે પણ કહી શકાય. આ વાર્તામાં આવતા પાત્રોને વારંવાર રિપીટ કરાવવાના છે બાળકો જોડે. સરસ મજાની એક વાર્તા. તો વાત જાણે એમ છે કે પટેલનું ગામ, પટેલની વહુ, એને બધા સૌ પટલાણી કે પટેલ પટલાણીને એક ખેતર, અને એ ખેતરમાં પટેલ પટલાણી ખેતી કરે. ખેતી શું, એમનું જીવન ત્યાં પસાર કરેલું એમણે ખેતરમાં. ખૂબ મોટી જમીન, પટેલ અને પટલાણી બંને આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ એ ખેતરનું પૂરું થાય. એમના માણસો પણ રાખેલા ખેતરમાં કે જે જુદા જુદા કામ માટે મદદ કરે. એકનું નામ અતો, બીજાનું નામ ફતો, ત્રીજાનું નામ નતો. આ પટેલ, પટલાણી, અતો, નતો અને ફતો સિવાય આ ખેતરમાં એક કૂતરો, એક બિલાડી ખરા. એક દિવસની વાત છે, આટલું હોવા છતાંય પટેલને દુઃખ એ વાતનું કે પટેલને કોઈ છોકરો નથી, પટેલને કોઈ સંતાન નથી. પટેલ કે, ભગવાન તું દીકરો આપ કે દીકરી આપ, પણ એક સંતાન આપ. શિયાળાના દિવસો હતા. પટેલે ખેતરમાં મૂળો રોપ્યો, મૂળાના બીજ જમીનમાં રોપ્યા, ઉપર પાણી પાય. તો પટેલને કેમ, ક્યાંથી શું સૂઝ્યું? તો પટેલે પાણી પાતા પાતા ગીત ગાયું, મૂળા મૂળા.

વાજજે, મોટો મોટો વાજજે, મારું નામ કરજે. રોજ પટેલ આ રીતે કરતા જાય. એક વખત પટલાણીએ જોયું કે પટલાણીએ પણ પાણી પાયું. મૂળા મૂળા વાજજે, મોટો મોટો વાજજે, મારું નામ કરજે. આવું પટલાણીને કરતા જોઈ અતો નતો ફતો ત્રણે જણા તૈયાર થયા. એમણે પાણી પાયું, ગીત ગાયું. કયું ગીત ગવડાવ્યું હશે? મૂળા મૂળા વાજજે, મોટો મોટો વાજજે, મારું નામ કરજે. આમ કરતા કરતા દિવસો પસાર થયા. થોડાક દિવસો પછી મૂળા બહાર કાઢવાનો સમય થયો. આખા ખેતરના થોડાક ટુકડામાં મૂળા રોપેલા એ પટેલે કાઢી લીધા. પણ જ્યાં પટેલ ગીત ગાઈને પાણી પાતા હતા, પેલું ગીત, મૂળા મૂળા વધજે, મોટો મોટો વધજે, મારું નામ કરજે, એ મૂળો પટેલે ખેંચ્યો. પણ પટેલથી ખેંચાયો નહીં. થોડીક વાર વથામણ કર્યા પછી પટેલે પટલાણીને બોલાવ્યા. પટેલ કે, પટલાણી પટલાણી આવજે, તું મને પકડ, હું મૂળો પકડું, હું મૂળો ખેંચું, તું મને ખેંચ. પટલાણી આવ્યા. પટલાણીએ પટેલને પકડ્યા. પટેલે મૂળો પકડ્યો. પટેલે મૂળો ખેંચ્યો. પટલાણીએ પટેલ ખેંચ્યા. પણ મૂળો નીકળ્યો નહીં. પટલાણી કે, અતાને બોલાવો. શેઠે બૂમ મારી, અતા અતા આવજે, તું પટલાણીને પકડ, પટલાણી મને પકડશે, હું મૂળો પકડું, હું મૂળો ખેંચું, પટલાણી મને ખેંચે, અતા તું પટલાણીને ખેંચજે. અતો આવ્યો. અતાએ પટલાણીને પકડ્યા. પટલાણીએ પટેલને પકડ્યા. પટેલે મૂળો પકડ્યો. પટેલે મૂળો ખેંચ્યો. પટલાણીએ પટેલને ખેંચ્યા. અતાએ પટલાણીને ખેંચ્યા. પણ મૂળો આવ્યો નહીં. અતો કે, સાહેબ નતાને બોલાવો. નતાને શેઠ પટેલ, નતાને બોલાવો. નતો જાડિયો જાડિયો છે, તો નતાની તાકાતથી મૂળો ખેંચા છે. પટેલે બૂમ મારી, નતા નતા આવજે, તું અતાને પકડ, અતો પટલાણીને પકડે, પટલાણી મને પકડે, હું મૂળો પકડું, હું મૂળો ખેંચું, પટલાણી મને ખેંચે, અતો પટલાણીને ખેંચે, નતા તું અતાને ખેંચજે, મૂળો કાઢશું. નતો આવ્યો. એ જાળો નતો, ગોલ ગોલ ગાળવાળો નતો, નાના નાના કાન વાળો નતો આવ્યો. નતાએ અતાને પકડ્યો. અતાએ પટલાણીને પકડ્યા. પટલાણીએ પટેલને પકડ્યા. પટેલે મૂળો પકડ્યો. પટેલે મૂળો ખેંચ્યો. પટલાણીએ પટેલને ખેંચ્યા. અતાએ પટલાણીને ખેંચ્યા. નતાએ અતાને ખેંચ્યો. પણ મૂળો આવ્યો નહીં. નતો કે, ફતાને બોલાવો. ફતો આવશે, ઊંચો ઊંચો ફતો, પાતળો પાતળો ફતો, લાંબા કાન, લાંબા હાથ, લાંબી આંગળીઓ, લાંબુ નાક. ફતો આવ્યો. ફતાએ નતાને પકડ્યો. નતાએ અતાને પકડ્યો. અતાએ પટલાણીને પકડ્યા. પટલાણીએ પટેલને પકડ્યા. પટેલે મૂળો પકડ્યો. પટેલે મૂળો ખેંચ્યો. પટલાણીએ પટેલને ખેંચ્યા. અતાએ પટલાણીને ખેંચ્યા. નતાએ અતાને ખેંચ્યા. ફતાએ ખેંચ્યું. છેવટે મૂળો આવ્યો નહીં. પટલાણી થાક્યા, પટેલ થાક્યા. કે, એક કામ કરો, આપણા ખેતરની મીંડળીને બોલાવો. મીંડળી ચોક્કસથી આવશે અને આપણો મૂળો નીકળશે. મીંડળી આવી. મીંડળીએ ફતાને પકડ્યો. ફતાએ નતાને પકડ્યો. નતાએ અતાને પકડ્યો. અતાએ પટલાણીને પકડ્યા. પટલાણીએ પટેલને પકડ્યા. પટેલે મૂળો પકડ્યો. પટેલે મૂળો ખેંચ્યો. પટલાણીએ પટેલને ખેંચ્યા. અતાએ પટલાણીને ખેંચ્યા. નતાએ અતાને ખેંચ્યો. ફતાએ નતાને ખેંચ્યો. બિલાડીએ ફતાને ખેંચતી હતી, પણ મૂળો આવ્યો નહીં. આમ કરતા કરતા
આકાશમાંથી અવાજ આવ્યો.

0: અરે રે પટેલ, જે ગીત ગાતા ગાતા પાણી પાયું એ ગીત ગાવ તો જ મૂળો નીકળશે. પટેલે ફરીથી પાણી પાયું. કયું ગીત ગાયું હશે? મૂળા મૂળા વધજે, મોટો મોટો વધજે, મારું નામ કરજે. આ રીતે બધાએ ગાયું. પટેલે ગાયું, પટલાણીએ ગાયું, અતાએ ગાયું, નતાએ ગાયું, ફતાએ ગાયું અને મેંડળીએ ગાયું. જેવું ગાયું એવું એક મૂળો નીકળ્યો. મૂળાને બે નાના નાના હાથ, બે નાના નાના કાન, બે નાની આંખો, નાનકડું નાક, મોઢું અને સરસ મજાના પગ. આ મૂળાને જોઈ સૌ રાજી થયા. ભગવાનને પટેલ કહે, હે ભગવાન, તે મને છોકરો આપ્યો આ મૂળા જેવો આપ્યો, એના કરતા સરસ છોકરો આપ્યો હતો, અને હાથ છે, પગ છે, આંખ છે, નાક છે, પણ મૂળા જેવો લાગે છે, છોકરા જેવો લાગતો નથી. ફરીથી આકાશમાંથી અવાજ આવ્યો, કીધું પેલું ગીત ગા, ઉપર પાણી છાંટ તો છોકરો થઈ જશે. એને તો પાણી ભર્યું, પાણી રેડ્યું, તો જેમ જેમ પાણી રેડતા ગયા ગીત ગાયા. કયું ગીત ગાયું? પેલું, મૂળા મૂળા વધજે, મોટો મોટો વધજે, મારું નામ કરજે. એ જેમ જેમ ગાતા ગયા, પાણી ઢોળતા ગયા, એમ એમ મૂળો ઓગળતું ગયો અને એમાંથી સરસ મજાનો નાનકડો છોકરો દેખાવા લાગ્યો. એ છોકરો લઈ પટલાણી ખુશ થયા, પટેલ ખુશ થયા, અતો નતો ફતો તો ખૂબ ખુશ થયા, અને બિલાડી મ્યાઉં મ્યાઉં કરતી દૂધ પીવા જતી રહી. પટેલ પટલાણી એમના મૂળા કુમારને લઈને ઘરે આવ્યા, ખાધું પીધું, રાજ
1: જિંદગી જાણે જીવતી વાર્તા.
2: એક જીવતી વાર્તા ડોક્ટર ભાવેશ પંડ્યાના સ્વરમાં દર મંગળવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે. પુનઃ પ્રસારણ દર શુક્રવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે.
3: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
4: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
3: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
4: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
5: કાર આપ સુન રહે હૈ અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકા કે સાથ રેડિયો પાલનપુર 90.4 પર. હમારે સાથ જુડે, સાથ ગાયે ઓર અપને પસંદીદા ગાનો કે રિધમ કો ફીલ કરે, સિર્ફ યહીં, સિર્ફ હમારે સાથ બને રહે ઓર મ્યુઝિક કો ટેક ઓવર કરને દે.
6: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
7: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી. આપણી અંતાક્ષરીની આ સિઝનમાં આપણે જે 3 હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે 3 અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ. તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની. અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ઈરાનું તે કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારું સોંગ વાગે છે કે નહીં. ચલો જોઈએ, તો ચાલો સાંભળીએ 70s ઈરાનું.

શ્રોતા મિત્રો, મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે

એટલો સુપર સોંગ છે ને અહીંયા. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને એ સોંગનું નામ છે, હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કર્યો.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2, આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સઅપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સઅપ નંબર છે 9512966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર આપ સૌનો દોસ્ત આપનો હોસ્ટ સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર લઈને આવું છું એક સુંદર મજાની નવલકથા જેને લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ આ નવલકથાનું નામ છે ટોલર વહુ કેટલાક એપિસોડથી આપણે આ ડોલર વહુ કે જેમાં એક માણસગત સ્વભાવ જેને વિદેશી રૂપિયા વિદેશી કિંમત વધારે લાગે છે અને એ માણસના એ પરિવારની આ કથા છે ખાસ કરીને દીકરી પરણાવી હોય તો વિદેશી એનઆરઆઈ સાથે અને જો વહુ પણ લાવવાની હોય તો એનઆરઆઈ સાથે અને દીકરો આપણે ક્યાંક બહાર વિદેશ મોકલવાનો હોય પૈસા કમાવા ડોલરમાં કમાવા તો એ દીકરાનું મહત્વ પણ પરિવારમાં વધી જાય છે કંઈક આવી જ પૃષ્ઠભૂમિ ઉપર આ વાર્તાને આપણે અત્યારે મધ્ય ભાગ સુધી ખેંચી લાવ્યા છીએ અને શ્યામ તેની બહેનના લગ્નમાં આવે છે અને આખરે પોતાના નાના ભાઈની પત્ની એટલે કે મીનાક્ષીને જ્યારે દીકરો અવતર્યો છે ત્યારે વલસાડની પોતાની નોકરીના સંસ્મરણોને વાગોળવા અને એ દીકરાને જોવાના બહાને તે વલસાડ પહોંચે છે આ વાત આપણે ગત એપિસોડના અંતિમ પડાવમાં કરી હતી શ્યામ અને મીનાક્ષી વચ્ચેનો સંવાદ થાય છે શ્યામ પૂછે છે વલસાડ વિશે આસપાસના પરિવારજનો

ના અન્ય લોકો વિશે, વાતાવરણ વિશે, પોતાના એટલે કે મીનાક્ષીના મકાનમાં એ સુંદર મજાના વૃક્ષોને, બાગ બગીચાઓની, લતાઓની વાર્તાને એ યાદ કરે છે. અને ત્યારે જવાબમાં એટલે કે પ્રત્યુત્તરમાં મીનાક્ષી કહે છે કે હવે તો એ સમજવાવાળા લોકો પણ નથી અને હું પણ નથી. અમદાવાદમાં હું વસવાટ કરું છું એટલે હવે મારો પણ અહીંનો લગાવ અને એમની સાથેનો સંબંધ જ્યારે જુદો થયો હોય ત્યારે એ વિશે વધારે શું કહી શકાય વર્તમાન પરિસ્થિતિમાં એ નક્કી નથી કરી શકાતું. અને આ સંવાદ વચ્ચે શ્યામ પોતાની મનોવ્યથાને પણ ઠાલવે છે અને ત્યાંથી આપણે વિદાય લીધી હતી. એટલે આજના એપિસોડમાં આ વાતને આગળ વધારીશું, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનાક્ષી શ્યામને કહે છે, તમે નિરાશાવાદી બની ગયા છો. જો તમને એવી લાગણી થશે તો પછી અમારા જેવા લોકોનું શું થશે? તમે તો ધનવાન છો, અનિતા તો સ્વયં એ દેવી લક્ષ્મી જ છે. તમારા માતા અને બહેન તમારી પ્રશંસા કરતા થાકતા નથી. અને તમારા જીવનમાં વળી શું ખૂટે છે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ બધું તો ઠીક છે, પણ તું મારું દુઃખ કઈ રીતે સમજે મીનાક્ષી? તું તો તારા પોતાના લોકોની વચ્ચે જીવે છે, એ લોકો તારી ભાષા બોલે છે, તારી સંસ્કૃતિના જ છે. તારા દીકરાને તું સાચા વાતાવરણમાં ઉછેરી પણ શકશે, તેનું સાચું શિક્ષણ તું આપી શકીશ. તારે કોઈ મૂંઝવી નાખે તેવી સ્થિતિમાં જીવન વિતાવવાનું નથી. શ્યામ, પારકે ભાણે લાડુ તો હંમેશા મોટો લાગતો હોય છે, મીનાક્ષી જવાબ આપે છે. પણ શ્યામ કહે છે, પણ શું એ જ વાત તને લાગુ નથી પડતી? તો શું શ્યામ એટલો તો સુખી નહોતો જેટલો સૌ ધારતા હતા? અમેરિકા જેવા સ્વર્ગમાં પણ કોઈ વ્યક્તિ શું દુઃખી હોઈ શકે? મીનાક્ષીના મનમાં આ વિચારો આવી ગયા. શ્યામ કહે છે, મીનાક્ષી, ત્યાંના જીવનમાં તો તને સહેજે કંઈ સમજણ ન પડે અને તને ખ્યાલ પણ નથી. શ્યામે આગળ કહ્યું, કોઈ વસ્તુ સેલમાં ખરીદતા અને એમ વિચારતા કે એક ડોલરનો ભાવ 40 રૂપિયા છે, માણસ કેટલા દિવસ સુધી સુખી રહી શકે? ભલે 1000 ડોલર તમે કમાવ છો,

મીનાક્ષી, એક એક ડોલર કમાવવા માટે અમારે ખૂબ જ મહેનત કરવાની હોય છે, અને અમે આ મહેનત એવી સ્થિતિમાં જીવીને કરીએ છીએ જ્યારે અમે અમારા લોકોથી દૂર રહીએ છીએ, અમારી સંસ્કૃતિથી અને અમારા મૂળિયાથી દૂર રહીએ છીએ. જે લોકોની સાથે અમે ભળી શકીએ છીએ તે પણ મોટે ભાગે તો ભારતીયો જ છે. ત્યાંના મૂળ સમાજમાં હજી અમે તદ્દન ઓગળી જઈ શકતા નથી અને કદાચ કદી ઓગળી જઈ શકીશું પણ નહીં. વળી ગમે તેટલા વર્ષો તમે ત્યાં રહો ને તો પણ પરિસ્થિતિ આવી જ રહેશે. અમે જ્યારે કોઈ મંદિર બાંધીએ કે મસ્જિદ અને ગુરુદ્વારા તે ભૂમિમાં બાંધીએ, તે જાણે ત્યાંની અમારી એકલતાને ઓછી કરવાની અને અમારા મૂળિયા સાથે જોડાઈ રહેવાની કવાયત જ છે. મીનાક્ષી કહે છે કે જો એમ જ હોય તો તમે પાછા કેમ નથી આવી જતા? અમારી સ્થિતિ એક એવા પશુ જેવી છે જે કળણમાં ભરાયું છે. આ કળણ જો કે ડોલર અને વિલાસી સગવડોનું છે, એટલું જ બંને ભેગા થઈને કરોડિયાના જાળા જેવું છે જે અમને બાંધી જકડી રાખે છે. અમારી આવડત મુજબ અમને ત્યાં સારી નોકરીઓ મળે છે, તેમાં જ્ઞાતિ ભાષા જેવી લાગવગની કે રાજકારણની ખટપટની કોઈ અસર પડતી નથી, એટલે આવડત મુજબ નોકરી મળી પણ જાય છે. એ રીતે શાંતિથી કામ પણ થઈ શકે છે. એ દેશમાં મળતી સુવિધાઓના આરામથી અમારા શરીરો પણ ટેવાઈ જાય છે. મારો જ દાખલો લઈએ, એક સમય એવો હતો કે

અરે મારા પગ જ મારી ગાડી જેવા હતા એમ હું કહેતો. હવે તો હું ઘરની બહાર ગાડી વિના પગ મૂકી શકતો નથી. જો હવે હું પાછો ફરું તો વધુ દુઃખી થઈ જાઉં. પહેલી વાર શ્યામ પોતાના દુઃખની દિલથી વાત કરી રહ્યો હતો અને તે જાણતો હતો કે મીનાક્ષી એક સીધી સાદી છોકરી છે જેણે તેની કિંમત કદી ડોલરના મૂલ્યે આંકી નહોતી. તમે સાંભળી રહ્યા છો અને આ જે ડોલર વહુના અંશો છે એ હૃદયને સ્પર્શી પણ રહ્યા છે. તો વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્યામ પૂછે છે, મને કહે મીનાક્ષી, શું તું સુખી છે ખરી? સાચી ચિંતાની ભાવનાથી તેણે પૂછી લીધું. સહેજ મો મરડીને મીનાક્ષી હસી, મારે તમને સત્ય જ કહેવાનું છે કે મારે મારા દુઃખો માટે તમારા માતા અને બહેનને માથે આરોપ મૂકવાનો છે. ના, તું મને સત્ય જ કહે, શ્યામ પૂછે છે. મીનાક્ષી જવાબ આપે છે, તમારા ડોલરે મારા પર કેર વર્તાવ્યો છે શ્યામ. બાતો બધી જ વાત ડોલરના જાદુઈ કાચથી જુએ છે. અમે જે કંઈ કરીએ તેની તેમને મન કશી જ કિંમત નથી. ગિરીશે અને મેં અમે બંને સુરભીના લગ્નમાં ટેકો કરવા માટે લોનો લીધી છે. વળી કામ કરીને પણ ઘણો ટેકો કર્યો જ છે. પણ જ્યારે સુરભીના લગ્નની તિથિ ઠરાવવાની વાત આવી ત્યારે અનિતાની અનુકૂળતા પ્રથમ જોવામાં આવી. જે રૂપિયા વહુ તમારી સાથે આટલા વર્ષો રહી તેની અનુકૂળતા નહીં. સુરભી તો મને યાદ સુદ્ધા કરતી નથી, બધો યશ તેની ડોલર ભાભીને જ મળે છે. આછો નિશ્વાસ નાખીને તેણે આગળ કહ્યું, મને ખબર છે કે સગાવાલાઓની સામે બાએ કહ્યું જ હશે કે અનિતાની ઉદારતાને લીધે લગ્ન લઈ શકાયા. મારા નામનો ઉચ્ચાર એક વાર પણ નહીં જ થયો હોય. શ્યામ આ વાત સાંભળી ચોંકી ઉઠ્યો. આટલે દૂર વલસાડમાં રહે અમદાવાદમાં શું થઈ રહ્યું હતું તેની આ છોકરીને કઈ રીતે જાણ થઈ? ભલા શું તેની પાસે વિશિષ્ટ શક્તિઓ હતી કે પછી સાવ સાદી વાત હતી, અનુભવથી મળેલું જ્ઞાન હતું? એમ જ હશે. ભારે હૃદયે શ્યામ વલસાડથી વિદાય લે છે. હર્ષને લઈ ને અમદાવાદ પાછા ફરે હવે મીનાક્ષીને પણ 6 મહિના થઈ ગયા. તે હવે પડખાવેર થવા લાગ્યો હતો અને થોડા ભાંખોડિયા પણ ભરતો હતો. પોતાના દાદાનો અવાજ તે તરત ઓળખી જતો અને તરત તેમની સામે ડોક ફેરવતો. મનહરલાલને તે ગાઢ મિત્ર જેવો લાગતો અને બની પણ ગયો હતો. પછી શું ખરેખર ફરીવાર પણ ડોલર વહુના એધાણ આ ઘરમાં વર્તાય છે કે નહીં મીનાક્ષીને, એ વાત પણ માણીશું અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

કોઈક કોઈક વાર સુરભી મળવા આવતી. નવા ઘરમાં તે ખૂબ સુખી હતી અને નવી જિંદગી પણ તે માણી રહી હતી. ખાસ તો એટલા માટે કે તેના સસરા ખૂબ સજ્જન માણસ હતા. આશ્ચર્યની વાત એ હતી કે અનિતાના પિતા કૃષ્ણકાંત ઘણા દિવસથી તેમને ઘરે મળવા આવેલા નહોતા અને તેનું શું કારણ છે એ પણ કોઈ જાણતું ન હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ સમુદાયિક રેડિયો સ્ટેશન પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને. આ નવલકથાના લેખિકા સુધા મૂર્તિ અને તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. મઠિયાનો લોટ કૂટતી વખતે નીલાબાને છાતીમાં દુખાવો થયો. એમણે તે તરફ ધ્યાન ન આપ્યું, પણ બીજે દિવસે નહાતી વખતે તેમને પોતાના સ્તનમાં ગાંઠ જેવું જણાયું અને આ ગુમડા પર થોડો શેક કરવા પોટલી મૂકીશ એટલે બધું ઠીક થઈ જશે એમ વિચારી ફરી તેમણે એ વિશે કંઈ કર્યું નહીં. પણ જ્યારે અઠવાડિયા પછી ગાંઠ છૂટી ન પડી ત્યારે તેઓ ગભરાઈ ગયા. શાળાએ જવા તૈયાર થતી મીનાક્ષીને તેમણે બોલાવી અને ગાંઠ બતાવી. મીનાક્ષીએ તરત શાળાએ ફોન કરીને એક દિવસની રજા મૂકી અને પછી ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લઈ લીધી. ગિરીશ કે મનહરલાલને કશું જણાવ્યું નહીં અને જો કે તે પણ સહજ વ્યાકુળ પણ થઈ ગઈ હતી. તેણે બહારથી શાંતિ જાળવી સામાન્ય વાત કરતી હોય તેમ તેણે સસરાને કહ્યું, બાપુ અમે જરા ડૉક્ટર પાસે જઈએ છીએ, ચિંતા ન કરશો, હર્ષ સૂતો છે, તેના પર જરા નજર રાખજો. ડૉક્ટરે નીલાબાને તપાસ્યા અને તેમને બહાર જવા કહ્યું. મીનાક્ષીને બોલાવીને પૂછ્યું, આ દર્દી તમારા શું થાય છે? તેઓ મારા સાસુ છે. હે ડૉક્ટર, તેમને શું થયું છે? આમ તો સ્તનમાં ગાંઠ છે એટલે આપણે બાયોપ્સી ટેસ્ટ કરવો પડશે, ત્યાર પછી જ કહી શકાય કે શું થયું છે. અને આ સાહજિકપણે ચિંતાનો વિષય બની જાય. હવે મીનાક્ષી શું કરશે અને એમના પરિવારમાં કેવા વમળો સર્જાશે એ માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે. આ વિરામ બાદ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

અત્યારે તો કંઈ કહી શકાય નહીં. જો ગાંઠ મલિન હોય તો એનો અર્થ થાય કે કેન્સર છે, અને તેમ ન હોય એવું બની શકે ખરું. હમણાં તો તેમને કંઈ કહેશો નહીં. ખૂબ ચિંતિત મને મીનાક્ષી બહાર આવી. નીલાબાએ તેની સામે ધારી ધારીને જોયું. ઈચ્છું છું કે ચિંતાનું કશું કારણ નહીં હોય. શું કોઈ મલમ તેમણે લખ્યો છે જે હું લગાડી શકું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના રચયિતા લેખિકા છે સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ના, તેમણે કહ્યું કે તમે જલ્દી જ સારા થઈ જશો, મીનાક્ષીએ આશ્વાસન આપતા કહ્યું. આવી ચિંતાની વાત તે શ્યામને કરી શકે તેમ ન હતી, કેમ કે તે છેવટે દૂર અમેરિકામાં હતો. જો તે સુરભીને કહે તો તે વળી વાતને જગાવી જ મૂકે, તેથી તેણે આ વાત એકલા ગિરીશને જ કહેવાનું ઠરાવ્યું. રાત્રે જ્યારે ગિરીશ એકલો મળ્યો ત્યારે તેને બા વિશેની વાત કહી. ગિરીશની આંખમાં આંસુ આવ્યા અને ગભરાઈને તેણે પૂછ્યું, શું તને લાગે છે કે બાને કેન્સર છે? આશ્વાસન આપતા મીનાક્ષી બોલી, ના, કોણ કહે છે કે કેન્સર છે? આપણે ઓપરેશન કરાવીને ગાંઠ કઢાવી નાખીશું. તે ગાંઠ મલિન ન પણ હોય એવી સંભાવના તો છે ને? બીજે દિવસે મીનાક્ષીએ નીલાબાના ઓપરેશન માટેની તારીખો અને એપોઇન્ટમેન્ટ લઈ લીધી. અલબત્ત તેની સાસુને ખૂબ શક તો થતો હતો, તે બબડતા હતા. મને લાગે છે કે કંઈક તો મને થયું જ છે, મીનાક્ષી મને સાચું કહેતી નથી. મારો દીકરો ચિંતા કરતો દેખાઈ આવે છે, પણ મારી વહુના મોં પરની શાંતિ અને માનસિક સંતુલન ખરેખર વખાણવા જેવા છે. મને કંઈ થઈ જશે તો સુરભીનું શું? કોઈ દિવસ હોસ્પિટલમાં પગ મૂક્યો નહોતો એટલે સ્વાભાવિક રીતે જ નીલાબા ગભરાતા હતા. અને જીવનમાં આવા પ્રસંગો આવે ત્યારે ગભરામણ, ચિંતા અને વિશ્વાસ ઢકતો હોય છે. હવે શું થશે એ વાતને આપણે માણવાની છે, પરંતુ તમારે આ વિરામ બાદ મારી સાથે જોડાયેલા રહેવું પડશે. 90.4 મેગાહર્ટ્ઝ પર રેડિયો પાલનપુર પર મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

જ્યારે નીલાબાને કહેવામાં આવ્યું કે તેમનું ઓપરેશન થવાનું છે ત્યારે વળી તેમનો ગભરાટ ખૂબ જ વધી ગયો. મીનાક્ષીએ ધીરજ બંધાવતા કહ્યું, બા, એ તો પેલી ગાંઠને કાઢવાની છે ને, એટલા માટે, બીજું કશું નથી. હું બહાર જ બેઠી હોઈશ, કશી વાતની ફિકર ન કરતા. ભગવાનને મેં ખૂબ પ્રાર્થના કરી છે, તમે જલ્દી સાજા થઈ જાઓ, બધું સારું થઈ જશે, તમે જોજો તો ખરા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજીઆરના સ્વરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપના સામુદાયિક રેડિયો સ્ટેશન પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથા ડોલર વહુના અંશોને. ઓપરેશન પછી નીલાબાને થોડા દિવસો માટે હોસ્પિટલમાં રહેવાનું હતું. સ્ત્રીઓના વોર્ડમાં તેઓને મૂકવામાં આવ્યા હતા એટલે મીનાક્ષી તેમની સાથે રાત્રે રહી શકતી હતી. એ વખતે પણ મીનાક્ષી તેમને પથારીમાં ઉઠવા દેતી નહીં અને કશા જ ઘૃણાના ભાવો વિના તેમને બેડ પેન પણ આપતી હતી. તેને આટલી નિસ્વાર્થ ચાકરી કરતી જોઈ આસપાસની સ્ત્રીઓ નીલાબાને કહેવા લાગી, તમારી દીકરી કેટલી સારી છે, આખી રાત તે જાગતી રહે છે અને જ્યારે તમે માગો ત્યારે બેડ પેન પણ આપે છે, બહુ સારું કહેવાય. નીલાબાએ ખુલાસો કર્યો, મારી દીકરી તો હૈદરાબાદ રહે છે, આ તો મારી નાની વહુ છે, મારી મોટી વહુ અમેરિકામાં રહે છે, એ આવી હોત પણ આટલે દૂર રહે છે તો તે કેવી રીતે આવે, અને પોતાના દુઃખના સમયે પણ ડોલરનું પડળ તેમની આંખ પર છવાયેલું રહ્યું. આજે પણ તેમને મન રૂપિયાની અને રૂપિયા વહુની કિંમત કશી જ ન હતી. પરીક્ષણોથી જાણી શકાયું કે ગાંઠ કેન્સરવાળી ન હતી. રાજી થઈ ગયેલા ગિરીશે મોટાભાઈને પહેલો પત્ર લખ્યો. 2 મહિના અગાઉ જ તેણે સૌરાષ્ટ્રના પ્રવાસની ટિકિટો લીધી હતી અને દ્વારકા, સોમનાથ, ગીર વગેરે સ્થળે જ જવાનું હતું. નીલાબા ઘરે આવી ગયા એટલે મનોહરલાલે કહ્યું, તમે તમારે જઈ આવો, હું ઘરે રહીશ ને નીલાની કાળજી કરીશ. પણ મીનાક્ષીએ તેમ કરવાની ના પાડી.

દ્વારકા અને ગીર કઈ નાસી જવાના છે? શું આવતા વર્ષે નહીં જવાય? જો અનિતા હમણાં જ આવવાની છે, નીલાબાએ કહ્યું. બે દિવસ અગાઉ જ તેની માએ મને કહ્યું હતું કે કોઈના સગાના લગ્ન માટે તે આવી રહી છે. હવે અનિતા આવશે અને મીનાક્ષીની કમ્પેરિઝન અહીંયા થશે. આ વખતે શું થશે તે માણવાનું તમારે અને મારે બંને છે. તો જોડાયેલા રહો આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

જો અનિતા હમણાં જ આવવાની છે, નીલાબાએ કહ્યું. બે દિવસ અગાઉ જ તેની માએ મને કહ્યું હતું કે તે કોઈના સગાના લગ્ન માટે આવી રહી છે. જો તે મારી સ્થિતિ અંગે પહેલા જાણતી હોત તો વહેલી આવીને એક અઠવાડિયું પણ મારી સાથે ગાળત, નહીં તો હું સુરભીને બોલાવી લેત. તને પણ અનિતા સાથે રહેવાની તક મળત. મને લાગે છે કે તમારે બધાએ જાત્રાએ જવું જોઈએ. પોતાની પત્નીની આ રીતે વાત કરતી સાંભળીને મનહરલાલ શરમાતા રહ્યા. મીનાક્ષી પોતાની સાસુને ગમે તેટલી ચાકરી કરે તો પણ તેને એક પણ શબ્દ પ્રશંસાનો મળતો નહીં. તેને થયેલા જખમ હજુ તો રૂઝાયા જ નહોતા અને ત્યાં તો તે એ વાત વિસરી પણ ગઈ કે રૂપિયા વહુએ તેની કેટલી બધી સંભાળ લીધી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે એઆર આપ સૌને રેડિયો પાલનપુર પર સંભળાવી રહ્યો છું. અને અનિતાએ તો આવવાની માથાકૂટ જ ન કરી. સુરભીએ પણ પોતાની માની જરૂર વખતે કંઈ ને કંઈ બહાના કાઢ્યા અને ન આવી. પણ મીનાક્ષીની સેવા હજુ પણ નીલાબાને દેખાતી જ ન હતી. મીનાક્ષીએ પોતાના પ્રવાસને રદ કર્યો. $300 ચેક મોકલતી વખતે શ્યામે લખ્યું, પૈસાથી કોઈ પણ મદદ કરી શકે છે, પણ જે લોકો પોતાની હાજરી અને સાચી સંભાળ કરીને કાળજી લેતા હોય તેને કદી ભૂલવા ન જોઈએ. પૈસા તો ગમે તે કમાઈ શકે છે, પણ પ્રેમ અને વિશ્વાસ જેવા ખજાના ખરીદી નથી શકાતા. આ પત્ર કચરા ટોપલીમાં ફેંકી દેવાયો અને ચેકને બેંકમાં જમા કરી દેવામાં આવ્યો. ઓફિસના કામે શ્યામ અમદાવાદ આવ્યો ત્યારે સુરભી અને તેનો પતિ તેને મળવા આવ્યા. અનિતા ગર્ભવતી હતી અને નીલાબા હજી ગર્ભમાંના એ શિશુ માટે વધુ ચિંતિત હતા. તેમને સામે જ ઉછરી રહેલા પૌત્ર માટે કોઈ ચિંતા ન દાખવી. અનિતા કેમ છે? તેને બાળક ક્યારે આવવાનું છે? તેને અથાણા જોઈએ છે? તેને શું ખાવા પીવાનું મન થયા કરે છે? આવા પ્રશ્નો પૂછી પૂછીને નીલાબાએ શ્યામને ત્રસ્ત કરી મૂક્યો હતો. જ્યારે બીજી બાજુ મીનાક્ષીનો દીકરો હવે ચાલતા પણ શીખી ગયો હતો અને તેની માતા જેટલો જ તે મોહક લાગતો હતો. વાત અહીંયા ડોલર વહુ અને રૂપિયા વહુની સાથે હવે એમના બાળકોની પણ થઈ રહી છે. શું આગળ વીતશે અને સમય શું કહેશે તે માણવા મારી સાથે જોડાયેલા રહો. ત્યાં સુધી, એટલે કે આ વિરામ સુધી, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હોય તેવી ઝાંખી અને ઢીલી બની ગઈ હતી. તેના અંદરનું અને બહારનું તો ઓજસ જાણે ઝાંખું પડી ગયું હતું. કામ માટે તેને કશો જ હવે ઉત્સાહ રહ્યો ન હતો. પોતાની ફરજો તે એક યંત્ર માનવની જેમ અને નિરુત્સાહી રીતે નિભાવે જતી હતી. જરૂર ન હોય તો નીલાબા કદી હવે મીનાક્ષી સાથે વાતચીત પણ કરતા ન હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી ઈહારના સ્વરમાં, સમુદાયિક રેડિયો સ્ટેશન પર ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ, સામાજિક કાર્યકર્તા અને શિક્ષક નક્ષિક સેવાભાવી સંસ્થાના એટલે કે ઇન્ફોસિસના પ્રણેતા પણ રહ્યા છે અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. જરૂર ન હોય તો હવે નીલાબા કદી મીનાક્ષી સાથે વાત પણ કરતા નહીં. તેના લગ્નના શરૂઆતના વર્ષોમાં બંને વચ્ચે જે પ્રેમ અને વિશ્વાસનો સંબંધ બંધાયો હતો તે હવે તૂટી ગયો હતો. હર્ષ માટે શ્યામ એક રમકડું લઈ આવેલો. મીનાક્ષીએ કહ્યું, તમારે અમારા માટે આટલો બધો ખર્ચ ન કરવો, તમારે પણ હવે બાળક આવશે, આ રમકડું તમે તેના માટે જ રાખો. જો આવા મોંઘા રમકડા તમે અમને ભેટમાં આપશો તો અમે ગરીબ લોકો તમને પાછું શું આપી શકીશું. આ ગરીબ ને ધનવાનની વાત સાંભળી શ્યામ ચકિત થઈ ગયો. મીનાક્ષીને જાણે શું થઈ ગયું હતું. તેણે કહ્યું, મીનાક્ષી, આપણા કુટુંબનો હર્ષ પ્રથમ પૌત્ર છે અને તેને માટે આ તો નાની એવી ભેટ છે. અમે અહીં આવીએ ત્યારે તું કંઈ પણ નાની ભેટ આપજે, બસ બીજું શું. આમ કહીને શ્યામ વાતનો અંત આણે છે. આ બાજુ નીલાબાએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ એક વર્ષ માટે અમેરિકા જાય અને ગર્ભાવસ્થામાં આવેલી પોતાની ડોલર વહુની સંભાળ રાખે, તેની પ્રસૂતિ કરાવે. અને બે કામ થશે, હવે નીલાબાને અમેરિકા, ડોલર આ બધું જોવા પણ મળશે. પણ વાસ્તવમાં આવી ઘટના સાકાર પામશે કે નહીં એ માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. આ વિરામ બાદ મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

તો શ્રોતા મિત્રો, હું છું આરજે યાર અને તમે સાંભળી રહ્યા હતા ડોલર વહુના અંશો. હવે નીલાબા અમેરિકા જશે, નહીં જાય, જાય તો શું પરિસ્થિતિ સર્જાશે, બધી જ વાતોને માણવા તમારે મારી સાથે આવતા અઠવાડિયે જોડાવવું પડશે. પણ ત્યાં સુધી તમારે તમારા અભિપ્રાય, આ શો વિશેના અભિપ્રાય, રેડિયો પાલનપુરની વાતો, તમારી વાતો અમને મોકલી આપવાની છે. ઇન્સ્ટાગ્રામ, એક્સ, આ સિવાય ફેસબુક છે, યુટ્યુબ છે, એની અમારી રેડિયો પાલનપુર લખીને શોધી નાખો અમારી ચેનલને, અને પછી કોમેન્ટ દ્વારા કે તમારા અવાજમાં અમને મોકલી આપો. 95-12-96-88 અમારો વોટ્સએપ નંબર છે, યાદ રાખજો, માત્ર અવાજ રેકોર્ડ કરીને વોટ્સએપ પર મોકલી આપો. વાતચીત માટે આ નંબર ઉપલબ્ધ નથી. આ સાથે તમે રેડિયો ગાર્ડનના માધ્યમથી કે પછી અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ ફોન અને આઈફોન બંનેમાં ડાઉનલોડ કરી અમારી સાથે કનેક્ટ રહો અને અભિપ્રાય ચોક્કસથી આપજો, ઈમેલ દ્વારા પણ, radiopalanpur@gmail.com. ફરી મળીશું અને આ વાર્તાને આગળ વધારીશું. નીલાબા, શ્યામ, મીનાક્ષી, અનિતા અને આ બધાની જિંદગીમાંથી આપણે પણ આપણને ગમતા કેટલાક અંશો, ચિત્રો, પાત્રો અને અનુભવોને વાગોળવાના છે. તમે અનુભવેલી વાતો માત્ર વાગોળતા નહીં, મને પણ મોકલી આપજો. ફરીથી યાદ કરાવ્યું તો ફરી મળીશું દોસ્તો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા

0: આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.